નમસ્કાર શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે શક સંવત 1948, અષાઢ દિનાંક 11, 2 જુલાઈ 2024, ગુરુવારનો દિવસ. અત્યારે સવારના 5:58:47 થઈ રહી છે. અમારી આજની આ પ્રથમ પ્રસારણ સભામાં આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત છે. સભાની શરૂઆત કરીએ મંગળ ધ્વનિ

થોડી જ વારમાં આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

પ્રભુને પામવાનો એક જ રસ્તો છે, સાચી ભક્તિ અને શુદ્ધ મન. પ્રસ્તુત છે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. આરંભમાં સાંભળીએ સૌમ્યપત્રીની રચના, સ્વર આકાશવાણી ગાયક વૃંદનો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

જ્યારે મનમાં ભક્તિનો દીવો પ્રગટે છે ત્યારે જીવનના અંધકાર આપોઆપ દૂર થઈ જાય છે. સાંભળીએ હવે યશવંત ભટ્ટના સ્વરમાં ભક્તિગીત રચના ગોરખની.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. 6:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય સંકલ્પ. વક્તા ડૉક્ટર ચંદ્રકાંત શેઠ.
1: સંકલ્પ શબ્દ કાને પડતા જ તન્મે મનઃ શિવ સંકલ્પ

0: મસ્તું એ પંક્તિ યાદ આવી જાય છે. જીવનમાં કોઈ સંકલ્પ તો કરવાનો જ, પણ શિવ એટલે કે કલ્યાણકારી સંકલ્પ કરવાનો, પોતાનું અને તે સાથે અન્ય સૌનું ખરેખરું કલ્યાણ કરે એવો સંકલ્પ. આપણો સંકલ્પ હોય સારા થવાનો, સાચા થવાનો, શુદ્ધ અને સશક્ત થવાનો. સંકલ્પની જરૂર પડે છે ઊંચે ચડવા માટે. સંકલ્પ હોય મુશ્કેલીઓ સહન કરીને આગે કદમ ભરવા માટેનો, પરાક્રમ કે સાહસ કરવા માટેનો, આત્મસમૃદ્ધિ ને આત્મસિદ્ધિ માટેનો. સંકલ્પ ક્યારે કરવો, કઈ બાબતમાં કરવો, એ માટે સ્વસ્થ અને શાંત ચિત્તે વિચારવું જોઈએ. આપણે જીવનમાં કઈ બાબતમાં સંકલ્પ લેવો તે બધી બાજુનું વિચારીને નક્કી કરવાનું રહે છે. સંકલ્પ કરવો એટલે દ્રઢ નિશ્ચય કરવો, પારા જેવા ચંચળ મનને સ્થિર કરવું, દ્રઢ કરવું, એકાગ્ર કરવું, અને એ છે કાર્યસાધનાનું પહેલું પગલું. એ પગલું ભરવામાં વીરતા અને ધીરતા બે અનિવાર્ય. પાયામાં સ્થિરતા ન હોય તો પ્રગતિ થતી નથી. સંકલ્પ મનમાં બાંધ્યા પછી અથવા મનને સંકલ્પમાં બાંધ્યા પછી તેને એકાગ્રતાપૂર્વક, નિષ્ઠાપૂર્વક વળગીને આગળ ચાલવાનું રહે છે. સંકલ્પ સિદ્ધિમાં જે બાબતો બાધારૂપ લાગે તેનો તત્કાળ ત્યાગ કરવો જોઈએ. સંકલ્પ સિદ્ધિમાં ઉપકારક કે સહાયરૂપ બાબતોનો આપણે પૂરેપૂરો લાભ લેવો જોઈએ. આપણે સંકલ્પપૂર્વક જે કામ હાથમાં લીધું હોય તે બોજારૂપ કે વેઠરૂપ તો ન જ લાગવું જોઈએ. આપણો તો એક જ નિશ્ચય હોય, કાર્યમ સાધ્યામિ દેહમ પાત્યામિ વા, કરેંગે યા મરેંગે. તીર જેમ લક્ષ્યની દિશામાં ધસે એમ આપણો સંકલ્પ સિદ્ધ કરવા તરફ આપણે ધસવાનું હોય. અશક્ય શબ્દને આપણા જીવનના કોષમાંથી હટાવી દઈ નરવીર નેપોલિયનની જેમ આપણે આપણી લડાઈ લડી આપણો મકસદ પાર પાડવાનો રહે છે. સંકલ્પવાન મનુષ્યના પગમાં આશા અને ઉત્સાહની પાંખ હોય છે અને એની આંખોમાં ધ્રુવના તારાની સ્થિર ચમક હોય છે. એ પોતે સંકલ્પ બળે, આત્મબળે પોતાના નસીબનો અજય સિકંદર બની રહે છે. એ તો ચરાથી ચરતો ભગહનો મંત્ર ગ્રહીને સંકલ્પપૂર્વક પોતાના જીવનના અશ્વને ધારી દિશામાં જય સિદ્ધિ માટે પ્રેરતો રહે છે. સંકલ્પ શક્તિનો મહિમા, એનો જાદુ અનેક મહાપુરુષોએ પારખ્યો છે, અનુભવ્યો છે. સર વોલ્ટર સ્કોટ, ચાર્લ્સ ડાર્વિન, સ્વેન હેડિન, તો આપણે ત્યાં સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી જેવા અનેક મહાપુરુષોના જીવનમાં સંકલ્પ શક્તિનો ચમત્કાર થયેલો પ્રતીત થાય છે. આલ્પાત્મામાંથી મહાત્મા બનનાર ગાંધીજીના જીવનમાં સંકલ્પે કેવો પ્રબળ ભાગ ભજવ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ. જેમ કોઈ સ્વપ્ન વિનાનું, તેમ કોઈ શિવ સંકલ્પ વિનાનું જીવન આપણને અલુનું અને નિર્માલ્ય ન લાગે તો જ નવાઈ. સમજદાર મનુષ્ય કોઈ સંકલ્પ વિના આડેધડ પોતાની જીવન નૌકા ચલાવતો નથી. જેમ કલ્યાણ કરનારો દુર્ગતિને પામતો નથી, તેમ શિવ સંકલ્પ કરીને સાધકની રીતે જીવન યજ્ઞ કરનારો પણ દુર્ગતિને પામતો નથી.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા અંતર્ગત સંકલ્પ વિષય પર વાર્તાલાપ. વક્તા હતા ડૉક્ટર ચંદ્રકાંત શેઠ. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડી જ વારમાં શ્રી રામચરિતમાનસ ગાન.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઇંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા ડીજીપીની સૂચના. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ. અને રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર. સમાચાર વિગતવાર. ગુજરાત સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન રાજ્યની જીએસટી આવકમાં 20%થી વધુ સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર નોંધાયો. રાજ્યમાં જીએસટી આવક નાણાકીય વર્ષ 2020-21માં 30,628 કરોડથી વધીને વર્ષ 2025-26માં 83,066 કરોડ થઈ છે. તો રાજ્યમાં જીએસટી ભરનારા કરદાતાઓની સંખ્યા 14 લાખને પાર થઈ છે. જૂન 2026 દરમિયાન રાજ્યની જીએસટી હેઠળ 7,800 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના

0: સમાન સમયગાળાની સરખામણીએ 27% વધુ છે. અન્ય વેરાની વાત કરીએ તો રાજ્યની વેટ હેઠળ 3073 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 979 કરોડ તથા વ્યવસાય વેરા હેઠળ 21 કરોડની આવક થઈ છે. આ તમામ વેરા સહિત રાજ્યકર વિભાગને જૂન 2026 દરમિયાન કુલ 11873 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા માટે શ્રમદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આહવાન કર્યું છે. તમામ સરકારી વિભાગોને પણ પોતાની કચેરીઓ અને સંલગ્ન સંસ્થાઓમાં નિરંતર સફાઈ ઝુંબેશ ચલાવવા સૂચના આપવામાં આવી છે. સાથોસાથ પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરવાનો કેબિનેટમાં નિર્ણય કરાયો હોવાનું પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
1: આ ખેત પેદાશો સવારથી સાંજ સુધીમાં વેચવા આવ્યા હોય ત્યારે અમદાવાદથી માંડીને બધા જ્યાં જ્યાં પણ કેન્દ્ર છે ત્યાં વેચાઈ જાય છે. એનાથી તંદુરસ્તીનો પણ ફાયદો થયો છે. ત્યારે આ વેચાણ કેન્દ્રો મહાનગરમાં 3-4 હોય, તાલુકા લેવલે હોય, નગરપાલિકા લેવલે હોય, કલેક્ટરને સૂચના આપી છે ત્યારે ત્વરિત એ વેચાણ કેન્દ્રોની પ્રગતિ થઈ છે, કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે એની ઝીણવટભરી વિગતો એ પણ મને મુખ્યમંત્રીશ્રીએ મગાવી છે.
0: રાજ્યમાં ટીબી મુક્ત ભારત અભિયાનમાં કેન્દ્ર સરકારના અહેવાલમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે ત્યારે રાજ્યને ટીબી મુક્ત કરવા તમામ જરૂરી કામગીરી કરવામાં આવશે.
1: 2015ની સરખામણીએ વર્ષ 2023માં ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓના દરમાં 34% અને ટીબી મૃત્યુ દરમાં 30% ઘટાડો એ એક મહત્વપૂર્ણ સિદ્ધિ એ રાજ્યએ હાંસલ કરી છે. આપણું રાજ્ય ટીબી મુક્ત થાય એના ઇન્ડિકેટર્સ અને એ પ્રમાણેનું કામગીરી કરવાની પણ સૂચના માનની મુખ્યમંત્રીશ્રીએ આપી છે.
0: કેબિનેટના એક વધુ મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું, બીએસસી ઓનર્સ નેચરલ ફાર્મિંગની ડિગ્રીને હવે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1.36 લાખ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. બિનઉપયોગી ફર્નિચર, જૂની એમ્બ્યુલન્સ અને વાહનો, આઈટી અને તબીબી ઉપકરણો સહિતની આ વસ્તુઓની નિયમોનુસાર અને સમયબદ્ધ રીતે નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે 4,000થી વધુ વસ્તુઓનું સમારકામ કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે ભાવનગરમાં વરિષ્ઠ નાગરિકોને 2.48 કરોડની નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરાયું. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત એલિમકોના સહયોગથી 2,569 લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યપાલે ભાવનગરમાં પ્રધાનમંત્રી દિવ્યાશા વયોશ્રી કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કર્યું. આ અગાઉ રાજ્યપાલે જિલ્લાની મુલાકાત દરમિયાન સરતાનપર ગામે માં ખોડિયાર વન પરિસરમાં આયોજિત એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી બની ગ્રામજનો સાથે દેશી પ્રજાતિના વૃક્ષોનું મહાવૃક્ષારોપણ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. ચોમાસા દરમિયાન સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન સ્તરે ઉપલબ્ધ રાખવા રાજ્ય પોલીસ વડા GS મલિકે સૂચના આપી છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા કરવા રાજ્યના પોલીસ વડા GS મલિકની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઈ, જેમાં આપત્તિના સમય NDRF, SDRF, હોમગાર્ડ, GRD, TRB અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન કરીને સંયુક્ત કામગીરી કરવા પર ભાર મુકાયો. રાજ્યમાં SDRFની કુલ 11 કંપનીઓના 1,036 જવાનોને સંવેદનશીલ અને નિયત સ્થળો પર તૈનાત કરાશે. કસ્ટમ્સના અધિકારીઓએ ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા એક મુસાફરની અટકાયત કરી અને ધરપકડ કરી. મુસાફરની ટ્રોલી બેગની તપાસ દરમિયાન ખાદ્ય પેકેટોમાં છુપાયેલા 22 પારદર્શક પોલીથીનથી લપેટેલા માદક પદાર્થ મળી આવ્યા. પરીક્ષણ દરમિયાન જપ્ત કરાયેલ પદાર્થની ઓળખ હાઇડ્રોપોનિક ગાંજા તરીકે થઈ. અરવલ્લી જિલ્લા પોલીસને વોન્ટેડ આરોપીઓ સામે હાથ ધરેલી વિશેષ ઝુંબેશમાં નોંધપાત્ર સફળતા મળી છે. જિલ્લા LCB અને પેરોલ ફર્લો સ્કવોડે ઓપરેશન કારાવાસ અંતર્ગત 25 દિવસની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી અને 25 આરોપીઓને ઝડપી પાડ્યા છે, તેમ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર MM ઝાલાએ જણાવ્યું.
2: જૂન મહિનામાં 1-6 થી લઈને 25-6 સુધીની ડ્રાઈવનું આયોજન કરેલ હતું. ટોટલ 4 ટીમો અમે બનાવેલી હતી. તો એ

0: 25 દિવસ દરમિયાન અમે અલગ અલગ જિલ્લાના આરોપીઓ જે અરવલ્લી જિલ્લામાં વોન્ટેડ હતા ટોટલ 25 આરોપીઓ પકડેલ છે, જેમાંથી જાજાભાગના પ્રોહિબિશનના આરોપી હતા, ઘરફોડ ચોરીના આરોપી હતા, નોર્મલ ચોરીના આરોપી હતા, બલાત્કારના આરોપી હતા, અપહરણના આરોપી હતા, મારામારીના પણ આરોપી હતા.
1: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ સુરતના બારડોલી અને પલસાણામાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. વલસાડના વાપીમાં 7.4, જૂનાગઢના માળિયા હાટીનામાં 5.28 અને રાજકોટના લોધિકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા. જામનગરમાં વરસાદને પગલે ટોડા ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા કાલાવાડ ધોરાજી હાઇવે બંધ કરાયો. ભાવનગરના મહુવામાં 1 ઇંચ, જ્યારે તળાજા, ગારિયાધાર અને જેસરમાં હળવો વરસાદ વરસ્યો તો મહીસાગરના વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. ભારે વરસાદની આગાહીને પગલે ડાંગ જિલ્લામાં સાવચેતીના પગલાં લેવા જિલ્લા વહીવટીતંત્રએ તમામ સંબંધિત વિભાગોને તકેદારીના પગલાં લેવા સૂચના આપી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પોતાના પડતર અને લોકહિતના પ્રશ્નોની રજૂઆત માટે જિલ્લા મથક સુધી લાંબા ન થવું પડે તે હેતુથી મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌપ્રથમ જિલ્લા પંચાયત આપને દ્વાર કાર્યક્રમ નવતર પહેલ શરૂ કરાઈ છે. આ અંગે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ રોહિત પટેલે વધુ માહિતી આપી.
2: સમગ્ર મહેસાણા જિલ્લા પંચાયત એ તમારા દ્વારેના કાર્યક્રમ દ્વારા અમે સમગ્ર જિલ્લામાં તાલુકા કક્ષાએ જઈને લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય એના માટે પ્રજા અને તંત્રની સાથે સંકલન જળવાય એ આશય સાથે અમે આ કાર્યક્રમ શરૂ કર્યો છે.
1: અમદાવાદના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ સુરતના પોલીસ કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક રાજ્યના પોલીસ વડા બનતા તેમની ખાલી પડેલી જગ્યા પર અનુપમસિંહની નિમણૂક કરાઈ છે. ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ. બેઠકમાં સરકારી તથા ખાનગી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. જિલ્લામાં 18 જેટલા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરાયા છે. બાકીના દબાણો સામે FIR નોંધવાની કડક કાર્યવાહી કરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સતત 5 વર્ષથી નિયત સમય મર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઇંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા DGPની સૂચના. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ. અને રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: ફરી જોડાઈએ કાર્યક્રમ ભૂલે વિસરે ગીત સાથે.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીની સાથે મુલાકાત કરશે અને વાટાઘાટો થશે. જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો. 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ ફટકારી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના જાપાની સમકક્ષ સનાઈ તાઇકીચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરશે. આ સમિટ બંને પક્ષોના દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરાર થવાની અપેક્ષા છે.
1: नवंबर 2024 में टोक्यो में आयोजित पहले आर्थिक सुरक्षा संवाद के दौरान भारत और जापान ने रणनीति

0: राजनीतिक सहयोग के लिए 5 प्राथमिकता वाले क्षेत्रों की पहचान की थी। इनमें सेमीकंडक्टर, महत्वपूर्ण खनिज, फार्मास्यूटिकल्स, स्वच्छ ऊर्जा और सूचना एवं संचार प्रौद्योगिकी शामिल है। वर्ष 2025 में आयोजित वार्षिक शिखर सम्मेलन के दौरान जापान भारत मानव संसाधन आदान प्रदान एवं सहयोग कार्य योजना शुरू की गई। इसके तहत अगले 5 वर्षों में दोनों देशों के बीच 5 लाख लोगों के दो तरफा आदान प्रदान का लक्ष्य रखा गया है। इसमें भारत से जापान जाने वाले 50,000 कुशल और अर्ध कुशल कर्मी भी शामिल हैं। सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली।
1: जापानना प्रधानमंत्री ગઈકાલે સાંજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા। પ્રધાનમંત્રી તાકાઇચીની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ આજે જાપાનના પ્રધાનમંત્રી સાથે વ્યાપક ચર્ચાઓ માટે આતુર છે, જે ભારત જાપાન વિશે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારતની અને તેમની પ્રથમ મુલાકાત પર તેમનું સ્વાગત કરીને ખુશ છે। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમના સંયુક્ત પ્રયાસો દ્વારા ભારત અને જાપાન હિન્દ પ્રશાંત અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને આગળ વધારવાનું ચાલુ રાખશે। અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કામાં યાત્રાળુઓને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે સવારે 4 વાગે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી લીલી ઝંડી આપી રવાના કર્યા હતા। અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ 57 દિવસની વાર્ષિક યાત્રા આવતીકાલે કાશ્મીરના જોડિયા ટ્રેક પર સત્તાવાર રીતે શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે। યાત્રાળુઓનો પહેલો કાફલો વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ જમ્મુથી રવાના થયો હતો। આ યાત્રાની નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થાય છે। યાત્રા શરૂ થાય તે પહેલા આશરે 4 લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી હતી। આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હીમાં ડેન્ગ્યુની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી। તેમણે વિવિધ વિભાગોને ડેન્ગ્યુના કેસોના સંભવિત વધારા અંગે તૈયાર રહેવા સૂચના આપી। તેમણે રાજ્યોને, વોર્ડ કમિશનરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નિવાસી કલ્યાણ સંગઠનોને જાગૃતિ અને નિવારણના પ્રયાસોમાં સક્રિયપણે જોડાવા હાકલ કરી। આ બેઠકમાં આરોગ્યમંત્રીને રાષ્ટ્રીય સ્તરે ડેન્ગ્યુની સ્થિતિ અને દેશભરમાં હાથ ધરવામાં આવેલી તૈયારીઓના પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી। ભારત અને મલેશિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી 12મી સબકમિટ મીટિંગ દરમિયાન દ્વિપક્ષીય લશ્કરી સહયોગના સમગ્ર સ્પેક્ટ્રમની સમીક્ષા કરી હતી। સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો। ચર્ચાઓમાં લશ્કરી દ્વિપક્ષીય કવાયતો, તાલીમ, સ્ટાફ વાટોઘાટો, ક્ષમતા નિર્માણ, દરિયાઈ સહયોગ અને ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ સહિત ચાલુ સંરક્ષણ સંબંધોને આવરી લેવામાં આવ્યા હતા। મુલાકાતી પ્રતિનિધિમંડળે સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહની પણ મુલાકાત લીધી હતી। મીટિંગ પહેલાં તેઓએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી। વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે એક પછી એક આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 2,295 પર પહોંચી ગયો છે અને 11,000થી વધુ લોકો ઘાયલ થયા છે। તેમણે વધુમાં જણાવ્યું કે લગભગ 13,000 લોકો બેઘર થઈ ગયા છે। દેશને એક સદીમાં સૌથી શક્તિશાળી ભૂકંપનો ભોગ બન્યાના 7 દિવસ પછી પણ બચાવ કામગીરી ચાલુ છે। દરમિયાન વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે 7 દિવસના શોકની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે વિનાશક ભૂકંપમાં થયેલી જાનહાનિથી દેશ ખૂબ જ દુઃખી છે। આ પહેલા 25 જૂનના રોજ દક્ષિણ અમેરિકન રાષ્ટ્રમાં 7.2 અને 7.5ની તીવ્રતાના 2 સખત શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા। વેનેઝુએલાના મોટાભાગના વિસ્તારોમાં અનુભવાયેલા જોરદાર આંચકાઓના કારણે કારાકાસમાં અનેક મકાનો ધરાશાયી થયા હતા। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। પાકિસ્તાનમાં અગ્રણી માનવ અધિકાર સંગઠનોએ બલુચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા વધુ 3 નાગરિકોની બળજબરીથી ગુમ કરવાનો આરોપ લગાવ્યો છે। બલુચ નેશનલ મુવમેન્ટના માનવ અધિકાર વિભાગે જણાવ્યું છે કે ગત સોમવારે પંચગુર જિલ્લાના પારૂમ વિસ્તારમાં દરોડા દરમિયાન પાકિસ્તાની દળો દ્વારા 20 વર્ષીય ડ્રાઈવરને કથિત રીતે લઈ જવામાં આવ્યો હતો। તે જ દિવસે એક અલગ ઘટનામાં પંચગુરમાં ચિટકાન બજાર વિસ્તારમાંથી અન્ય એક નાગરિક ઉમરજાન બલોચને પણ બળજબરીથી ગુમ કરવામાં આવ્યો હતો। તેણે પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા તેની દુકાનમાંથી બળજબરીથી લઈ જવામાં આવ્યો હતો। બલુચિસ્તાનના પાકિસ્તાની દળો દ્વારા સતત અત્યાચારનો સામનો કરી રહ્યું છે, જેમાં ખાસ કરીને નાગરિકોનું ગુમ થવાની સાથે અનેક બલુચ નાગરિકોની હત્યા થઈ રહી હોવાનો

0: દાવો કરાયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ગઈકાલે દોહામાં મધ્યસ્થીની મદદથી વાટાઘાટો પૂર્ણ થઈ. કતાર સરકારના એક નિવેદન મુજબ બંને પક્ષો આ મહિનાની 9મી તારીખે ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનીના અંતિમ સંસ્કાર સમારોહ બાદ ચર્ચા યથાવત રાખવા સંમત થયા હતા. મીડિયા સાથે વાત કરતા અમેરિકન ઉપપ્રમુખ જેડી વાન્સે જણાવ્યું હતું કે દોહાની વાટાઘાટો સકારાત્મક છે. ટેકનિકલ સ્તરની ચર્ચાઓ અગાઉથી જ ચાલી રહી છે. તેમણે કહ્યું કે આગામી તબક્કામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત રહેશે અને તેમણે ઉમેર્યું કે તાજેતરના અમેરિકી લશ્કરી કાર્યવાહી પછી વાટાઘાટો સક્ષમ રીતે યોજાઈ રહી છે. ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ધરીબાબાદીએ જણાવ્યું હતું કે વાટાઘાટો 14 મુદ્દાના સમજૂતી પત્રના અમલીકરણ પર કેન્દ્રિત હતી. ઈરાન અને કતારે ઈરાનની 6 અબજ યુએસ ડોલરની સ્થિર સંપત્તિના ભાગનો ઉપયોગ કરવાની પણ ચર્ચા કરી હતી. ભારત સરકાર દ્વારા દેશમાં વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની એટલે કે યુઝર્સ નેમ ફીચર સુવિધા શરૂ કરવાની બાબતમાં મેટાને નોટિસ જારી કરી છે. મેટાને 3 દિવસમાં યુઝરનેમ ફીચર્સ અંગે વિગતવાર સ્પષ્ટતા કરવાનો નિર્દેશ આપ્યો છે.
1: सूत्रों के अनुसार मंत्रालय ने मेटा को यह भी निर्देश दिया है कि इस मामले पर परामर्श पूरा होने तक यूजर नेम फीचर शुरू न किया जाए. मंत्रालय ने व्हाट्सएप द्वारा की गई एक सार्वजनिक घोषणा पर संज्ञान लिया है. इस घोषणा में व्हाट्सएप ने भारत सहित वैश्विक स्तर पर चरणबद्ध तरीके से अपने यूजर नेम फीचर को लागू करने की बात कही थी. व्हाट्सएप ने बताया कि एक बार ये फीचर सक्रिय हो जाने पर पहली बार संपर्क करने वाले व्यक्ति को प्राप्तकर्ता का फोन नंबर दिखाई नहीं देगा और एक
0: ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન તરફ આગળ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન કોસ્ટલ કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમે શાનદાર વાપસી કરીને વધારાના સમયના રાઉન્ડ ઓફ 32 પછી સેનેગલને 3-2 હરાવ્યું અને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
2: આજના અખબારોમાં અલગ અલગ સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, 7 કલાકમાં 5 ઇંચ વરસાદથી મુંબઈ બેહાલ. ગુજરાત સમાચારે યુક્રેનના હુમલામાં રશિયાની રિફાઇનરીઓ ઠપ, આ સમાચારને હેડલાઇન બનાવી છે. એનએસઓના અહેવાલને ટાંકીને દિવ્ય ભાસ્કર લખે છે, ગુજરાતના નોકરી કરતા ધંધામાં સરેરાશ 27% વધુ આવક, નોકરીમાં 9 ગુણ, ધંધામાં 13 ગુણ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાઇકેચી સાથે વાટાઘાટો કરશે. જમ્મુમાં ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો. 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ ફટકારી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. 7:55 થઈ રહી છે. જાણી લઈએ આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. 8:15 ત્રિવેણી કાર્યક્રમ, 8:30 ચિત્રલોક, 9:30 આજ કે ફનકાર, 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સાંભળશો, 10:30 ધૂમ્મસ સે ધૂમ, 11:02 દિલ સે કાર્યક્રમ, 11:30 તરન્નુમ, 12:05 યાદો કી મહેફિલ, 1:00 સુરીલા સફર, 2:00 ત્રિવેણી કાર્યક્રમ, 2:35 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 3:00 સખી સહેલી, 4:00 પિટારા, 5:00 સરગમ, 5:30 સુરીલી સાંજ, 6:00 સુરીલા સફર, 7:00 કાર્યક્રમ જય મા.

રાત્રે 8 વાગે હવામહલ, 8 વાગીને 15 મિનિટે ચિત્રલોક ગાને નહીં જમાને કે, 9 વાગે આપકે લીએ, 9 વાગીને 30 મિનિટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 10 વાગે છાયા ગીત અને 10 વાગીને 30 મિનિટે ઢલતી જાય રાત. તો આ હતા આજે પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
2: જી,
1: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
1: બસ
2: બસ,
1: સમજી ગયો.
2: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહે હો.
5: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
4: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
5: સચ?
4: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
5: સમજ ગયા.
0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
6: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 8 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત.
7: आकाशवाणी से समाचार प्रभात के साथ मैं फरहत नाज. प्रधानमंत्री नरेंद्र मोदी जापान के प्रधानमंत्री सनाए तकाची के साथ आज नई दिल्ली में वार्षिक शिखर वार्ता करेंगे. कर्मचारी भविष्य निधि संगठन ईपीएफओ ने वित्त वर्ष 2025-26 के लिए ब्याज दर 8.25% रखने की घोषणा की. केंद्र सरकार ने भारत में व्हाट्सएप पर नए यूजर नेम फीचर को लेकर मेटा को नोटिस जारी किया. 3 दिन के भीतर स्पष्टीकरण मांगा. दिल्ली सरकार ने वायु प्रदूषण रोकने के लिए एक स्थायी शीतकालीन प्रदूषण मास्टर प्लान की अधिसूचना जारी की. फीफा फुटबॉल विश्व कप के रोमांचक मुकाबले में बेल्जियम ने सेनेगल को 3-2 से हराया. और पुरुष क्रिकेट में भारत और इंग्लैंड के बीच पहला T20 मैच बारिश के कारण रद्द. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में जापान के प्रधानमंत्री सनाए तकाची के साथ वार्षिक शिखर वार्ता करेंगे. ये वार्ता दोनों पक्षों को आपसी हित के मुद्दों की समीक्षा तथा द्विपक्षीय सहयोग मजबूत बनाने का अवसर प्रदान करेगी. हमारे संवाददाता ने बताया है कि वार्ता के बाद कुछ सहमति पत्रों पर हस्ताक्षर किए जाने की भी संभावना है.
8: नवंबर 2024 में टोक्यो में आयोजित पहले आर्थिक सुरक्षा संवाद के दौरान भारत और जापान ने रणनीतिक सहयोग के लिए 5 प्राथमिकता वाले क्षेत्रों की पहचान की थी. इनमें सेमीकंडक्टर, महत्वपूर्ण खनिज

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: પદ્મશ્રી પંડિત રોનુ મજુમદાર. સંગીત સરિતા નઈ શ્રૃંખલા. શાસ્ત્રીય સંગીત, ફિલ્મ સંગીત ઓર લોક સંગીત મેં બાંસુરી કી ભૂમિકા. સુબહ ઓર શામ 6:45 સિર્ફ વિવિધ ભારતી પર.
0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: और आपको ये भी याद दिला दें कि दोपहर 1 बजे से रोजाना आप सुनते हैं सुरीला सफर कार्यक्रम, जिसमें आप हमारे साथ जुड़ सकते हैं हमारे फेसबुक पेज के जरिए www.facebook.com/vbsmumbai. इस पते पर जाकर आपको मिलेगा विविध भारती का पेज. और वक्त है कार्यक्रम में एक अंतराल का.
0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, બરાબર 10 વાગે સાંભળશો મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિરામના સકારાત્મક વલણ વચ્ચે ભારતીય શેરબજારના સૂચકાંકમાં ઉછાળો. સેન્સેક્સમાં 450 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 150 પોઈન્ટના વધારા સાથે કારોબાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાઇકાઇચી સાથે વાટાઘાટો કરશે. જમ્મુ ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે. વોટ્સએપ પર વપરાશકર્તાના નામની સુવિધા શરૂ કરવા મુદ્દે સરકારે મેટાને નોટિસ પાઠવી. ભારત અને મલેશિયાએ 12મી સબ કમિટી મિટિંગ દરમિયાન દ્વિપક્ષીય લશ્કરી સહયોગના સમગ્ર સ્પેક્ટ્રમની સમીક્ષા કરી. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પહોંચ્યો, 11,000થી વધુ લોકો ઘાયલ. ઈરાન અને અમેરિકા વચ્ચે દોહામાં મધ્યસ્થીની મદદથી વાટાઘાટો પૂર્ણ. આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ડેન્ગ્યુની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. ગૃહમંત્રી અમિત શાહે ન્યાય પ્રણેતા ડોક્ટર સોનેલાલ પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પાકિસ્તાનના ખૈબર પ્રાંતના સૈફુલ્લા તળાવમાં પ્રવાસી બોટ પલટી જતા 7 લોકોના મોત, 1 ગુમ. કેન્દ્ર સરકારે આસામમાં પૂરની સ્થિતિનો સામનો કરવા રાજ્ય સરકારને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. આયર્લેન્ડ આગામી 6 મહિના માટે યુરોપિયન યુનિયન કાઉન્સિલનું પ્રમુખ પદ સંભાળશે. સરકારે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી અંગે સોશિયલ મીડિયા પર ફરતા વિડીયોને ભ્રામક ગણાવી દીધા છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મિસાઇલ અને ડ્રોનનો હુમલા કર્યા. સતત 5 વર્ષથી નિયત સમય મર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા 1870 એકમોની તપાસ દરમિયાન 709 નમૂનાઓ લેવાયા. 545 સામે નોટિસ ઇસ્યુ કરાઈ અને 10.29 લાખથી વધુનો વહીવટી ચાર્જ વસૂલ કરાયો અને નિયમ ભંગ સામે કડક કાર્યવાહી કરાઈ. અમદાવાદના ખાડિયાવાડમાં આવેલા 5 કુવા દરવાજા પાસે રથયાત્રા રોડ પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ. રોડ પર મૂકવામાં આવેલા તાડપત્રી અને અન્ય પ્રકારના સામાનો જપ્ત કરાયા. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
0: બંસરી યોગેન્દ્ર અને સાથીદારોના સ્વરમાં ગીત. રચના છે રમણલાલ દેસાઈની.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હરીન્દ્ર દવેની રચના. સ્વર હતો આનતી શાહનો. આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે 10:30 થઈ રહી છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ કોકટેલ ફિલ્મનું ગીત. નીરજ શ્રીધર અને કવિતા શેઠનો સ્વર, સંગીત પ્રીતમનો બોલ છે ઇરશાદ કામિલના.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, રમત ગમત નાના બાળકોથી લઈને વૃદ્ધની સૌને ગમતી પ્રવૃત્તિ છે. એ દર્શકો અને ભાગ લેનાર બંનેનું ધ્યાન આકર્ષિત કરે છે. કેટલાક લોકો માટે તે સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સુધારવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે, જ્યારે અન્ય લોકો માટે કારકિર્દીની તક છે. મેદાન પર ખેલાડીઓથી લઈને સ્ટેડિયમની બહાર ઊભેલા ફેરિયાઓ સુધી રમતગમત દરેક માટે ફાયદાકારક છે. રમતગમતની વાર્તાઓને જીવંત બનાવનારા રમતગમત પત્રકારોના સન્માન માટે દર વર્ષે આજનો દિવસ એટલે કે 2 જુલાઈના રોજ વિશ્વ રમતગમત પત્રકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રમતગમત પત્રકારો આપણને આપણી મનપસંદ ટીમો અને રમતવીરોને અનુસરવા માટે જરૂરી સમાચાર અને વિશ્લેષણ પૂરા પાડે છે અને રમતગમતની દુનિયામાં ઉદ્ભવતા જટિલ અને ક્યારેક વિવાદાસ્પદ મુદ્દાઓને ઉકેલવામાં મદદ કરે છે. આ પત્રકારો પાસે સામાજિક મુદ્દાઓ સંબોધવા અને જાહેર અભિપ્રાયને આકાર આપવા માટે એક અનોખું પ્લેટફોર્મ છે. તેઓ તેમના રિપોર્ટિંગનો ઉપયોગ સામાજિક ન્યાય, સમાનતા અને સમાવેશ જેવા મહત્વપૂર્ણ વિષયોને પ્રકાશિત કરવા માટે કરી શકે છે. રમતગમત ઉપરાંતની વાર્તાઓને આવરી લઈને રમતગમત પત્રકારો સામાજિક પડકારો તરફ ધ્યાન ખેંચી શકે છે, સકારાત્મક પરિવર્તનની હિમાયત કરી શકે છે. આ જ રીતે વાતોની સાથે સાંભળીએ હવે પછીનું ગીત, કાર્તિક કોલિંગ, કાર્તિક મૂવીનું. શંકર મહાદેવન અને એલિસાનો સ્વર છે, સંગીત શંકર એહસાન લોયનું, બોલ છે જાવેદ અખ્તરના.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સાંભળીએ હવે કલ હો ના હો ફિલ્મનું ગીત. વસુંધરા દાસ, કે શાન, લોય મેન્ડોસાનો સ્વર છે. સંગીત શંકર અહેસાન લોયનું, બોલ છે જાવેદ અખ્તરના.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, સાંભળીએ હવે કભી ખુશી કભી ગમ ફિલ્મનું ગીત. અલકા યાજ્ઞિક, સોનુ નિગમનો સ્વર છે. સંગીત સંદેશ શાંદિલિયાનું, બોલ છે સમીરના.
0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સાંભળીએ જિંદગીના મિલે ગીતો બરા ફિલ્મનું ગીત, ફરહાન અખ્તર, ઋતિક રોશનનો સ્વર, સંગીત શંકર અહેસાન લોયનું, મોલ જાવેદ અખ્તરના.

0: पास है, जो दिल के पास है।
1: તો શ્રોતા મિત્રો, આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 11 વાગે સાંભળશો મુખ્ય સમાચાર.

0: ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 340થી વધુ પોઈન્ટનો ઉછાળો, જ્યારે નિફ્ટી 105 પોઈન્ટથી વધુ ઉછળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના જાપાનના સમકક્ષ પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી સાથે વાટાઘાટો કરશે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે 4,822 યાત્રાળુઓના પ્રથમ જૂથને લીલી ઝંડી આપી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી છે કે ઉંડાવલી હેલીપોર્ટ ખાતે હેલિકોપ્ટર કામગીરી માટે દેશની પ્રથમ ખાનગી પોઈન્ટ ઇન સ્પેસ પિન્સ સાધન અભિગમ પ્રક્રિયાને મંજૂરી આપીને ભારતે એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. મહિલાઓ અને બાળકો માટે ભયમુક્ત ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવવા ગુજરાત પોલીસે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ કર્યું. મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાયબર સેફ્ટી, જાગૃતિ અને ટેકનોલોજી આધારિત પોલીસિંગ પર ભાર મુકાયો. ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 32 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો. ભાવનગરના સરતાનપર ગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે વહેલી સવારે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો. અમદાવાદના ગોતા આશ્રયગૃહમાં એમસી દ્વારા આશ્રિતોનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ. દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા માટે શ્રમદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આહવાન કર્યું. નમો સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1.36 લાખ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. અમદાવાદના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતની નિયુક્તિ કરવામાં આવી. ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ. આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આગળ વધવાની સંભાવના. આજે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા અને જૂનાગઢના વંથલીમાં 1.25 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. 11 વાગીને 2 મિનિટ થઈ રહી છે. પ્રસ્તુત છે કાર્યક્રમ દિલ સે. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ શગુન ફિલ્મનું ગીત મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વરમાં. સંગીત ખૈયામનું બોલ છે સાહિરના.

મિત્રો, દિલસેથી આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા છો, જે 1 જુલાઈથી 7 જુલાઈ સુધી વન મહોત્સવ સપ્તાહ ઉજવી રહ્યા છીએ, તેને અનુરૂપ કેટલા ગીતો. તો હવેનું ગીત સાંભળીએ ફિલ્મ એક નજરનું. સ્વર છે લતા મંગેશકર અને મોહમ્મદ રફીનો, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો છે મજરૂ સુલતાનપુરીના.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં. સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને ફિલ્મનું નામ છે દેવાદાર.

મિત્રો, આ ગીત છે ફિલ્મ જાગ ઉઠા ઇન્સાનનું. કયા કલાકારો છે? આશા ભોંસલે અને સાથીઓના સ્વરમાં. સંગીત છે રાજેશ રોશનનું.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ. ફિલ્મ પ્રતિજ્ઞાનું, સ્વર છે લતા મંગેશકરનો, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો છે આનંદ બક્ષીના.

મિત્રો, આ સાથે જ થીમ આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ દિલસે અહીં સમાપ્ત કરીએ છીએ. FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. કાર્યક્રમ સાંભળતા સર્વ દોસ્તોને હિરલના પ્રેમપૂર્વક દિલથી નમસ્કાર. મિત્રો, 80-90 દાયકામાં પોતાની મખમલી અવાજથી દરેકના દિલ પર રાજ કરનારા પ્રખ્યાત પ્લેબેક સિંગર મોહમ્મદ અઝીઝની આજે છે જન્મતિથિ. મિત્રો, તેમનો જન્મ 2 જુલાઈ 1954 રોજ પશ્ચિમ બંગાળના અશોકનગરમાં થયો હતો. બાળપણથી જ તેમને સંગીત પ્રત્યે વિશેષ લગાવ હતો. મિત્રો, આગળ વાત કરીએ તે પહેલાં તેમણે જ ગાયેલ ગીતો સાંભળીશું આજના કાર્યક્રમમાં. આપે તો તેમાંનું પ્રથમ ગીત આપને સંભળાવીએ, ફિલ્મ રામ લખનનું. ગાયક કલાકારો છે મોહમ્મદ અઝીઝ, અનુરાધા પૌડવાલ, નીતિન મુકેશ અને સાથીઓ. સંગીતબદ્ધ કર્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને શબ્દો છે આનંદ બક્ષીના.

મિત્રો, વર્ષ 1980 થી 90ના દાયકામાં મોહમ્મદ અઝીઝે હિન્દી ફિલ્મોમાં અનેક સુપરહિટ ગીતો ગાઈને શ્રોતાઓના દિલ જીતી લીધા. તેમની અવાજમાં મધુરતા, ઉર્જા અને લાગણીનો અદ્ભુત સંગમ જોવા મળતો હતો. તેમણે લક્ષ્મીકાંત પ્યારેલાલ, પપ્પી લહિરી અને અન્ય ઘણા જાણીતા સંગીતકારો સાથે કામ કર્યું. તેમના લોકપ્રિય ગીતોમાં માય નેમ ઇઝ લખન અને મર્દ ટાંગેવાલા જેવા કેટલાય ગીતોનો સમાવેશ થાય છે. મોહમ્મદ અઝીઝે માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ બંગાળી, ઓડિયા સહિત અનેક કેટલીય ભાષાઓમાં ગીતો ગાયા હતા. તેમનો સુમધુર અવાજ આજે પણ સંગીત પ્રેમીઓના હૃદયમાં જીવંત છે. કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ

તેમના સ્વરમાં સાથે સ્વર છે સાધના સરગમનો. ગીતને સંગીતબદ્ધ કર્યું છે રાજેશ રોશને. શબ્દો છે ઇન્દિવરના અને ફિલ્મનું નામ છે ખુદગર્ઝ.

મિત્રો, આજે વિશ્વ ખેલ પત્રકાર દિવસ પણ છે. આ દિવસ દર વર્ષે 2 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ ખેલ પત્રકારોના મહત્વપૂર્ણ યોગદાનને સન્માન આપવાનો અને રમતગમત ક્ષેત્રમાં તેમના કાર્યની કદર કરવાનો છે. ખેલ પત્રકારો માત્ર મેચના પરિણામો જ નથી જણાવતા, પરંતુ ખેલાડીઓના સંઘર્ષ, મહેનત, સફળતા અને રમત પાછળની પ્રેરણાદાયી વાર્તાઓ પણ આપણા સુધી પહોંચાડે છે. મિત્રો, આગળ વાત કરીએ તે પહેલાં સાંભળીએ ત્રિદેવ ફિલ્મનું ગીત, મોહમ્મદ અઝીઝ સાધના સરગમના સ્વરમાં. સંગીત છે કલ્યાણજી આનંદજીનું અને શબ્દો આનંદ બક્ષીના.

મિત્રો, ખેલ પત્રકારત્વ માત્ર સમાચાર આપવાનું કાર્ય નથી, પરંતુ રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું અને નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનું પણ એક મહત્વપૂર્ણ સાધન છે. તેમની કલમ અને અવાજથી અનેક યુવા ખેલાડીઓને પ્રેરણા મળે છે અને રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધે છે. વિશ્વ ખેલ પત્રકાર દિવસ આપણને યાદ અપાવે છે કે ખેલાડીઓ જેટલી જ મહત્વની ભૂમિકા ખેલ પત્રકારોની પણ છે. તો મિત્રો, આ અવસરે રમતગમતને પ્રોત્સાહન આપતા તમામ ખેલ પત્રકારોને હૃદયપૂર્વક અભિનંદન. મિત્રો, હવે સાંભળીએ મુદ્દત ફિલ્મનું આ ગીત. સ્વર છે મોહમ્મદ અઝીઝ અને આશા ભોસલેનો, સંગીત છે પપ્પી લાહિરીનું અને શબ્દો છે ઇન્દિવરના.

0: મિત્રો, આ સાથે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નમ અહીં સમાપ્ત કરીએ છીએ. હમણાં થોડી ક્ષણોમાં 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 270થી વધુ પોઈન્ટનો ઉછાળો, જ્યારે નિફ્ટી 80 પોઈન્ટથી વધુ ઉછળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સંમેલન સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે. યુક્રેનના કીવમાં રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલામાં 11 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISI પ્રાયોજિત આંતરરાજ્ય આતંકવાદ અને શસ્ત્ર નેટવર્ક પર કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ દિલ્હી સચિવાલય ખાતે ગ્રીન ડ્રાઈવ પોર્ટલ લોન્ચ કર્યું. વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારની મેટાને નોટિસ. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો અને 11,000થી વધુ લોકો ઘાયલ. ઈરાન અને અમેરિકા વચ્ચે દોહામાં મધ્યસ્થીની મદદથી વાટાઘાટો પૂર્ણ. પાકિસ્તાનના ખૈબર પ્રાંતના સૈફુલ્લા તળાવમાં પ્રવાસી બોટ પલટી જતા 7 લોકોના મોત અને 1 ગુમ. કેન્દ્ર સરકારે આસામમાં પૂરની સ્થિતિનો સામનો કરવા રાજ્ય સરકારને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. આયર્લેન્ડ આગામી 6 મહિના માટે યુરોપિયન યુનિયન કાઉન્સિલનું પ્રમુખ પદ સંભાળશે. સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં GST રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં GST આવક 27% વધારો થયો. દેવભૂમિ દ્વારકામાં વાડીનારથી હર્ષદ સુધીના દરિયામાં ઊંચા મોજા ઉછળવાની આગાહી. ભાવનગર અને મુંદ્રામાં દારૂના ગેરકાયદે વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. ભાવનગરમાં વિદેશી દારૂના જથ્થા સાથે 1 શખ્સ ઝડપાયો, જ્યારે મુંદ્રામાં 67.62 લાખના વિદેશી દારૂ અને વાહનો સાથે 3 શખ્સો ઝડપાયા. અમદાવાદની ગુજરાત કોલેજના સ્પોર્ટ્સ પ્રોફેસરે વિદ્યાર્થીઓને એરફોર્સમાં નોકરી અને ક્રિકેટની મેચમાં સિલેક્શનના નામે પૈસા પડાવ્યા. અને ICC મહિલા T20 વર્લ્ડ કપમાં આજે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. મિત્રો, અત્યારે બપોરના 12:02 થઈ છે. હવે સાંભળશો આજે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. બાર વાગીને 5 મિનિટે સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. ત્યારબાદ 1 વાગે સુરીલા સફર. બપોરે 2 વાગે સાંભળશો ત્રિવેણી કાર્યક્રમ. 2:35 રજૂ કરીશું ગુજરાતી સુગમ ગીતો અને ત્યારબાદ બપોરના 3 વાગે કાર્યક્રમ સખી સહેલી.

चार वागे कार्यक्रम पिटारा अंतर्गत आज सांभशो आज के मेहमान સાંજના 5 વાગે 90s ના બોલિવૂડના હિન્દી ફિલ્મની ગીતો સાંભળશો કાર્યક્રમ સરગમમાં।

સાંજે 5:30 સુરીલી સાંજ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મી અથવા તો ગેર ફિલ્મી ગીતો રજૂ કરીશું. સાંજે 6 હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. સાંજે 7 સાંભળશો કાર્યક્રમ જયમાલા. રાત્રિના 8 રજૂ કરીશું કાર્યક્રમ હવા મહેલ અને 8:15 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલો.

0: ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર.
1: વિવિધ ભારતી દેશ કી સુરીલી ધડકન કુછ પલો મેં સુનેંગે કાર્યક્રમ યાદો કી મહેફિલ.

0: આ કસ્ટમર કેર ક્યાં છે?
1: હા મેડમ
2: જી,
1: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
1: બસ
2: બસ
1: સમજી ગયો.
2: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISI સાથે સાંઠગાંઠ ધરાવતા 4 આરોપીઓની ધરપકડ કરી. યુક્રેનના કીવમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત. અને મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે જાપાનના તેમના સમકક્ષ સનાઈ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે. આ શિખર સંમેલન બંને પક્ષો માટે દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક છે. પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી તાકાઇચી વચ્ચેની વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરારોની આપલે થવાની અપેક્ષા છે. અગાઉ આજે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં પ્રધાનમંત્રી તાકાઇચીનું ઔપચારિક સ્વાગત કરાયું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે જાપાનના પ્રધાનમંત્રી ભારતના 3 દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી તાકાઇચીનો ભારતનો આ પ્રથમ સત્તાવાર પ્રવાસ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગળ વધારવા એક મહત્વપૂર્ણ પગલું છે. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં અને આ જોખમને નાબૂદ કરવા માટે સંયુક્ત વૈશ્વિક પગલાં લેવાની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષા દરમિયાન યુએન મહાસભાને સંબોધતા યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત હરીશ પર્વતાનેનીએ કહ્યું કે એક આતંકવાદી એ આતંકવાદી છે અને ભાર મૂક્યો કે આતંકવાદ વિરોધી પ્રયાસોને રાજકીય ભ્રમણાઓ દ્વારા નબળા ન કરવા જોઈએ.
1: ભારત દશકો સે સીમા પાર આતંકવાદ કો ઝેલ રહા હૈ. હમને ઇસકી ભારી કીમત ચુકાઈ હૈ. ઇસી અનુભવ કે ચલતે ભારત ને આતંકવાદ કો કતઈ બરદાસ્ત ન કરને કી નીતિ અપનાઈ હૈ. આતંકવાદ કે સભી રૂપો ઓર તરીકો કી નિંદા કી જાની ચાહીએ. ભારત ને આતંકવાદ કે લિયે ફંડિંગ કો રોકને પર વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત કરને કી દિશા મે કામ કિયા હૈ. ભારત કા માનના હૈ કી આતંકવાદ વિરોધી પ્રયાસો કો રાજનીતિ સે પ્રેરિત બયાનો સે કમજોર નહીં કિયા જાના ચાહીએ.
2: વી મસ્ટ એડ્રેસ ધ કન્ડિશન્સ કન્ડ્યુસિવ ટુ ધ સ્પ્રેડ ઓફ ટેરરિઝમ.
0: બેંગલુરુ દક્ષિણ તાલુકામાં આજે પથ્થરનો મોટો ટુકડો પડતા 7 પરપ્રાંતીય કામદારોના મોત થયા છે. માડાપડના ગામમાં કાવેરી ક્રશર પથ્થરની ખાણમાં આ દુર્ઘટના બની હતી. ખાણની ટોચ પર એક વિશાળ ખડક ખસેડતી વખતે ખાણના ખાડામાં કામ કરતા મજૂરો પર પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. મૃતકો બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર કર્ણાટકના હતા. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડોક્ટર જી પરમેશ્વરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે બેદરકારી દાખવવા બદલ ખાણના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તળાવમાં બોટ પલટી જતા 7ના મોત અને 1 વ્યક્તિ ગુમ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્વાત જિલ્લામાં એક પરિવારના 8 સભ્યોને લઈ જતી બોટ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અન્ય એક દુર્ઘટનામાં ગઈકાલે લાહોરમાં એક ખાનગી ટ્યુશન ક્લાસની છત તૂટી પડતા 14 બાળકોના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. કાટમાળ નીચે લગભગ 20 લોકો ફસાયા હતા અને કેટલાક બાળકોની હાલત ગંભીર છે. કેન્દ્ર સરકારે સામાજિક સુરક્ષા સંહિતા 2020ના અમલીકરણના ભાગરૂપે કર્મચારી ભવિષ્યનિધિ EPF યોજના 2026ને સૂચિત કરી છે, જે ગયા મહિનાની 29મી તારીખે ગેઝેટમાં પ્રકાશિત થતાં અમલમાં આવી છે અને તે 1952ની કર્મચારી ભવિષ્યનિધિ યોજનાનું સ્થાન લેશે. આ યોજનાનો હેતુ ડિજિટલ પાલનને મજબૂત બનાવવા, વહીવટી કાર્યક્ષમતામાં સુધારો કરવા, ખાતા ટ્રાન્સફરને સરળ બનાવવા અને નવા શ્રમ કાયદાઓ સાથે ભવિષ્યનિધિ માળખાને સંરેખિત કરવાનો છે. નવી યોજના હેઠળ કર્મચારી અને નોકરીદાતા તરફથી વેતનના 12% દરે ફરજિયાત EPF યોગદાન યથાવત રહેશે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત સંસ્થાઓ પર હાલનો 10% દર લાગુ રહેશે. આંશિક ઉપાડ માટેના નિયમોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISI પ્રાયોજિત આંતરરાજ્ય આતંકવાદી અને શસ્ત્ર નેટવર્ક પર કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે જણાવ્યું કે આરોપીઓ ISI હેન્ડલર શહજાદ ભટ્ટી અને તેના સહયોગીઓના નિર્દેશ પર રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઓપરેશન દરમિયાન 2 વિદેશી બનાવટી પિસ્તોલ, 9 કારતૂસ અને 5 મોબાઇલ ફોન મળી આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ શોધખોળથી બચવા માટે વિદેશી નંબરનો ઉપયોગ કરી રહ્યા હતા, જે તેમના પાકિસ્તાન

ની હેન્ડલર દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે પંજાબના એક આરોપીને દિલ્હીમાં ધાર્મિક સ્થળો અને પોલીસ મથકોની રેકી કરવાનું અને શહેરમાં ગોળીબાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. યુક્રેનના ક્યુમાં રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલામાં 13 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. સ્થાનિક સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ આજે શહેરના ઘણા ભાગોમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા. શહેરમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા અને ઘણા રહેવાસીઓએ મેટ્રો સ્ટેશનોમાં આશરો લીધો. આ અઠવાડિયાની શરૂઆતમાં મોસ્કો પર યુક્રેનિયન ડ્રોન હુમલાઓ પછી આ હુમલાઓ થયા છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ 5 જુલાઈએ લંડનના પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. વિશ્વકપમાં ઇંગ્લેન્ડ 5 મેચ જીતીને અપરાજિત રહ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ તેમની 5 ગ્રુપ મેચમાંથી 4 જીતી છે. બંને ટીમોનું વિશ્વકપમાં ઉત્તમ પ્રદર્શન રહેતા આજની મેચ રસાકસી ભરી બની રહેશે. પુરુષોની ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે રાત્રે ચેસ્ટર લે સ્ટ્રીટમાં વરસાદને કારણે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રદ કરવામાં આવી હતી. 5 મેચની શ્રેણીની પહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા, જેમાં કેપ્ટન શ્રેયસ અય્યરે 47 બોલમાં સૌથી વધુ 68 રન બનાવ્યા. ત્યારબાદ વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે ભારતે હેલિકોપ્ટર કામગીરીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આંધ્રપ્રદેશના ઉંડાવલી હેલિપોર્ટ માટે દેશની પ્રથમ ખાનગી પોઈન્ટ ઇન સ્પેસ ઇન્સ્ટ્રુમેન્ટ અપ્રોચ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે આ ઉપગ્રહ આધારિત અદ્યતન ટેકનોલોજી ખરાબ હવામાન અને દૂરના વિસ્તારોમાં પણ હેલિકોપ્ટરનું સલામત અને સચોટ ઉતરાણ સુનિશ્ચિત કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મનોહર નાયડુએ જણાવ્યું કે આ પહેલ હેલિકોપ્ટર સેવાઓને વધુ સલામત, વિશ્વસનીય અને બધી હવામાન પરિસ્થિતિઓમાં સુલભ બનાવવા તરફ એક મોટું પગલું છે. તેમણે ઉમેર્યું કે આ સિસ્ટમ આપત્તિ રાહત, એર એમ્બ્યુલન્સ, પ્રવાસન અને પ્રાદેશિક કનેક્ટિવિટી સેવાઓને પણ લાભ આપશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે સમગ્ર દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગરમી અને ભેજવાળા હવામાનમાંથી નોંધપાત્ર રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આગળ વધવાની ધારણા છે. કેન્દ્ર સરકારે તાજેતરની પૂરની પરિસ્થિતિનો સામનો કરવા આસામને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગઈકાલે સાંજે ગુવાહાટીમાં આસામ સરકાર સાથે પૂર સમીક્ષા બેઠક દરમિયાન આ ખાતરી આપી હતી. કેન્દ્રીય મંત્રીઓએ સૌથી વધુ અસરગ્રસ્ત ધેમાજી જિલ્લામાં સ્થિતિની સમીક્ષા કરી અને નુકસાનનું મૂલ્યાંકન કર્યું. શ્રી ચૌહાણે કહ્યું કે નવી દિલ્હી પરત ફર્યા બાદ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂરની પરિસ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ સુપરત કરશે. નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરવા એક ઉચ્ચસ્તરીય કેન્દ્રીય આંતર મંત્રાલયની ટીમ બંને રાજ્યોમાં મોકલાશે. જમ્મુમાં ભગવતીનગર યાત્રી નિવાસ આધાર શિબિરથી અમરનાથ યાત્રા માટે 4,822 યાત્રાળુઓનો પહેલો સમૂહ આજે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના કરાયો. અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલે પહેલગામ અને બાલતાલના જોડિયા માર્ગથી યાત્રાળુઓને રવાના કર્યા હતા. સરકારે સેનાના ભૂતપૂર્વ વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અંગે સોશિયલ મીડિયા પર ફરી રહેલા વીડિયોને ભ્રામક ગણાવી ફગાવી દીધો. આ વીડિયો પાકિસ્તાનના કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ફરતો કરવામાં આવી રહ્યો હતો. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે જનરલ દ્વિવેદીએ વિરોધમાં રાજીનામું આપી જનરલ ધીરજ શેઠને કમાન સોંપી. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે જણાવ્યું કે આ વીડિયો AI દ્વારા જનરેટેડ ડીપ ફેક છે, જેના દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ સાથે સાંઠગાંઠ ધરાવતા ચાર આરોપીઓની ધરપકડ કરી. યુક્રેનના ક્યુમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત અને મહિલા ટી20 વિશ્વકપમાં

0: આજે લંડનમાં બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મિત્રો, હવે સાંભળીએ સુરીલા સફર, આ કાર્યક્રમનો શેષ ભાગ.
2: એક ઓર શ્રોતાને લિખા હૈ કે આના તો આકે કભી અબ જાના નહીં. એક શ્રોતા લિખ રહી હૈ કે બહાર બરસાત હો રહી ઓર રેડિયો સેટ પર ગાનો કી ક્યા બાત હૈ. એક ઓર શ્રોતાને બતાયા, નજરો સે કહે દો પ્યાર મેં મિલને કા મોસમ આ ગયા. એક શ્રોતા પૂછ રહે કે રૂમ્બા કહાં કી ભાષા હૈ, ઇસકા ક્યા મતલબ હૈ જી. તો અચ્છા હોગા કે હમારે જો કોઈ દક્ષિણ ભારતીય સાથી ઇસ સમય હો ફેસબુક પર વો બતાએ. એક બડા ખૂબસૂરત સા ગાના હમારે એક શ્રોતાને લિખ ભેજા હૈ, અરે ઓ શોખ કલિયો મુસ્કુરા દેના, જો વો જબ આએ, સુનો ફૂલો મહેક અપની લુટા દેના, વો જબ આએ. ફિલ્મ જબ યાદ કિસી કી આતી હૈ કા યે બડા હી સુંદર સા ગીત ઇન્હોને હમારે સાથ સાઝા કિયા હૈ. બહોત બહોત શુક્રિયા. એક શ્રોતા બતા રહે હૈ કે ફિલ્મ એક દૂજે કે લીએ મેને 1982 પહેલા મેટની શો દેખા થા. ઉસ સમય મેં 4th યર કોલેજ મેં થા. ઇસ ફિલ્મ ને સભી કો પાગલ બના દિયા થા. ઓર બહોત સારે સંદેશ ઓર ભી હૈ. હમારે એક શ્રોતા ને કહા હૈ કે મોસમ અંગડાઈ મેં ગદરાઈ વસુધા કે રૂપ સૌંદર્ય સે બોરાય આશિક મિજાજી દીવાનગી કો ઓર ભી દહનશીલ બનાતી ઇબારત હૈ. સુમન સુગંધ વ્યાપ્ત કુસુમ દલ કે મધુરસ પાન કરાતી ઓર પ્રેમ રસ બિખેરતી ઇબારત મેં દીવાનગી કી હદે પાર હો જાય તો કોઈ અતિશયોક્તિ નહીં. એક ઓર શ્રોતા ને કહા હૈ કે પ્રકૃતિ કા સૌંદર્ય ફૂલો કી મુસ્કાન એવં ભીની ખુશ્બુ ઓર મોસમ કા મનમોહક મિજાજ આપસ મેં મિલકર એક એસી જીવંત કવિતા રચતે હૈ જો તન ઓર મન કો ગહેરાઈ સે ભીગો દેતી હૈ. યે વો ત્રિવેણી હૈ જહાં હર એક તત્વ દૂસરે કા પૂરક બનકર ઇસ ધરા કો સ્વર્ગ જૈસા અનુભવ કરાતા હૈ. સૌંદર્ય સુગંધ ઓર મોસમ કે સંગમ કા સીધા અસર હમારે માનસિક સ્વાસ્થ્ય પર પડતા હૈ. ક્યા બાત કહી હૈ, બદલતે મોસમ કે સાથ પ્રકૃતિ કા મિજાજ ભી બદલતા હૈ. આસમાન મેં તૈરતે બાદલો કી લુકા છિપી કભી રિમઝિમ ફુહારે ઓર ક્ષિતજ પર બિખરતી સૂર્ય કી કિરણે એસા સમા બાંધતી હૈ કે પ્રકૃતિ કા હર કણ જીવંત હો ઉઠતા હૈ જો આસમાન કે સાથ જીવન મેં ભી સતરંગી ઇન્દ્રધનુષ રચ દેતા હૈ. તો બતાઈએ કે યે જો ઇન્દ્રધનુષ રચતા હૈ સતરંગી આસમાન મેં બારિશ કે દિનો મેં, ઉસ ઇન્દ્રધનુષ કે સાથ રંગો કા પ્રયોગ ઇસ ગાને મેં તો હો હી રહા હૈ જો હમ આપકો સુનવાને જા રહે હૈ. ઓર કહાં કહાં પર હોતા હૈ ઓર ક્યા આજ ભી આપ વૈસે હી લલક કર ઇન્દ્રધનુષ દેખને છત પર જાતે હૈ યા બહાર નિકલતે હૈ જૈસે બચપન મેં જાયા કરતે થે.
3: મેને

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ અનુસાર 6 જુલાઈએ આ પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. આ બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાનના કારણે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. રાજ્યમાં મહિલાઓ અને બાળકો માટે ભયમુક્ત ડિજિટલ માળખું બનાવવા ગુજરાત પોલીસે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ કર્યું છે. આ 28 દિવસીય રાજ્યવ્યાપી અભિયાન હેઠળ મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાયબર સલામતી, જાગૃતિ અને ટેકનોલોજી આધારિત પોલીસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર

0: અભિયાનનો હેતુ સામુદાયિક જોડાણ, ટેકનોલોજી આધારિત દેખરેખ, પીડિતો સુધી પહોંચ, સાયબર જાગૃતિ અને ઝડપી કાનૂની કાર્યવાહી દ્વારા મહિલાઓ અને બાળકોને સાયબર ગુનાઓથી બચાવવાનો છે. આ અભિયાન અંતર્ગત 25 લાખ નાગરિકોને સાયબર સુરક્ષા અને જવાબદાર ડિજિટલ વર્તન અંગે શિક્ષિત કરાશે. 10,000 શાળાઓ અને 1,500 કોલેજોમાં સાયબર જાગૃતિ કાર્યક્રમો યોજાશે, જ્યારે 1,00,000 કિશોરીઓને સાયબર સ્ટોકિંગ, ઓનલાઈન સતામણી, ડિજિટલ પ્રાઇવસી અને સુરક્ષિત ઇન્ટરનેટ વપરાશ અંગે જાગૃત પણ કરાશે. ભાવનગરના પ્રવાસે રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સરતાનપર પ્રાથમિક શાળામાં આજે વહેલી સવારે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો. તેમણે યોગ અને પ્રાણાયામને જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો અનુરોધ કર્યો. તેમણે ઘોઘા તાલુકાના કરેડા ગામે પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ સોલંકીના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લઈ વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું. શ્રી દેવવ્રતે ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો, તેમજ પરંપરાગત ગ્રામ્ય જીવન અને કૃષિ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા ખેતરમાં હળ ચલાવ્યું હતું. તાપીમાં જીવલેણ રોગ લેપ્ટોસ્પાયરોસિસને લઈ આરોગ્ય વિભાગ સચેત થયું છે. વિભાગની જાગૃતિ, સઘન કામગીરી અને વરસાદ પૂર્વેના આયોજનના કારણે હજી સુધી લેપ્ટોસ્પાયરોસિસનો એક પણ કેસ નોંધાયો નથી. ગત 5 વર્ષથી જિલ્લામાં રોગના કેસમાં ઘટાડો નોંધાયો છે. જોકે ચોમાસું હજી બાકી હોવાથી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું હતું.
1: જિલ્લામાં છેલ્લા 5 વર્ષની અંદર 22 જેટલા કેસીસ નોંધાયેલા છે અને એમાંથી અત્યાર સુધીમાં પ્રોગ્રેસિવ 2 મરણ થયેલા છે. અને મુખ્યત્વે જે છે આ રોગમાં અત્યારે જોઈએ તો લોકોને જનજાગરણ માટે અમારે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જે છે ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવે છે અને લોકોને જે છે એના રોગના લક્ષણો જાણકારી આપવામાં આવે છે. આ પ્રકારના કોઈપણ શંકાસ્પદ કેસીસ મળે તો રૂટીન ડેલી બેસિસ પર જે છે અમે એનું મોનિટરિંગ કરીએ છીએ અને આવા કેસીસને સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરીને ત્યાં સારવાર આપીને કામગીરી કરવામાં આવે છે.
0: ડાંગ જિલ્લામાં 3 તાલુકા અને 310 ગામમાં 51,613 જેટલા એટલે કે 95% પરિવારે ટ્વીન પીટ્સ શૌચાલય અપનાવ્યા છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ફીકલ સ્લજ મેનેજમેન્ટના મહત્વના ઘટક એવા આ શૌચાલયોના વ્યાપક સ્વીકાર માટે ડાંગ જિલ્લો આજે ઓળખ મેળવી રહ્યો છે. તેમજ ડાંગ ગ્રામ્ય સ્વચ્છતા ક્ષેત્રે દેશ માટે એક આદર્શ જિલ્લો બન્યો છે. આ અંગે એક લાભાર્થી જ્યોતિ પવારનો પ્રતિભાવ સાંભળીએ.
2: પહેલાં અમારી ઘરે શૌચાલય નહીં હતું, અત્યારે અમને સરકાર તરફથી શૌચાલય માટે 12,000ની સુવિધા મળી છે. તે થકી અમે શૌચાલય બનાવ્યું છે અને તકલીફ થતી નથી.
0: રાજ્યમાં આગામી 8 તારીખ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની યાદી મુજબ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે, તો દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન દેવભૂમિ દ્વારકાના દરિયામાં 8 થી 10 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, જેને પગલે આજે રાતથી આવતીકાલ રાત સુધી હાઈ ટાઇડ એટલે કે મોટી ભરતી માટે એલર્ટ જાહેર કરાયું છે. વાડીનારથી ઓખા સલાયા સુધીના દરિયાકાંઠા વિસ્તાર માટે ચેતવણી અને માછીમારોને દરિયો ન ખેડવા તેમજ હોડીની સલામત સ્થળે બાંધવા પણ સૂચના અપાઈ છે. ઉપરાંત પ્રવાસીઓ અને સ્થાનિકોને દરિયાકાંઠાથી દૂર રહેવા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે. ભાવનગરમાં પણ સવારથી હળવો વરસાદ થયો હતો, તો ડાંગમાં ગત 24 કલાકમાં સરેરાશ 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે તાપીના વાલોડમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ, વાલોડ અને 3.5 ઇંચ જેટલો વરસાદ વ્યારામાં નોંધાયો છે. દીવ અને ભરૂચના અંકલેશ્વર, હાંસોટ પંથકમાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. રાજકોટના ગોંડલમાં ગઈકાલે 3 ઇંચ જેટલો વરસાદ થયો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ @AIRNews_ABID ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરીએ છીએ ગુજરાતી સુકમ ગીતો.
4: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધ્યું.

0: વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: मित्रों, कार्यक्रम ना आरंभे आपने संभळावीए अमर भट्टना स्वर में मनोज खांडेरिया की आ रचना ने.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મિત્રો, ગુજરાતી સુગમ ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ પાર્થિવ ગોહિલના સ્વરમાં અંકિત ત્રિવેદીની આ રચનાને.

મિત્રો, આ સાથે જ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર.

નમસ્કાર શ્રોતા મિત્રો, તમારા રેડિયો ટ્યુનરને ફિક્સ કરી દો 96.7 FM પર, કારણ કે આ છે વિવિધ ભારતી અમદાવાદ સાંજના સૂર્યની તડકા અને ઠંડા પવનની લહેરખી વચ્ચે તમારા રેડિયો સેટમાંથી ગુંજી રહ્યો છે તમારા મનનો અવાજ. દિવસભરના થાકને બાય બાય કહેવાનો અને સંગીતની મહેફિલમાં ડૂબી જવાનો સમય થઈ ગયો છે. આથમતા સૂરજની આ સુંદર સાંજે તમારા મૂડને એકદમ ફ્રેશ કરવા અને હૃદયને સૂરોના રંગે રંગવા માટે અમે તૈયાર છીએ. તો ચાલો ચાની ચુસ્કી સાથે શરૂ કરીએ આ સફર અને જોઈએ કે આજની રંગીન સાંજે તમારા માટે વિવિધ ભારતીના પિટારામાં કયા કયા ખાસ કાર્યક્રમો છુપાયેલા છે.

સાંજે 5 વાગે સરગમ, જેમાં આપણે માણીશું 90ના દાયકાના બોલિવૂડના સદાબહાર ગીતો. સાંજે 5:30 વાગે સુરીલી સાંજ, આપણી માતૃભાષા ગુજરાતીના સુમધુર ગેરફિલ્મી ગીતો, ગઝલો અને સુગમ સંગીતનો ગુલદસ્તો. સાંજે 6-7 વાગે સુરીલા સફર, બોલિવૂડના એવરગ્રીન રેટ્રો ગોલ્ડન ક્લાસિક ગીતોની અવિરત સફર. તો બસ, તમારા રેડિયો ટ્યુનરને 96.7 FM પર સેટ રાખો અને માણતા રહો સંગીતનો અદ્ભુત આનંદ. સાંજના 5 વાગી ચૂક્યા છે અને આ સમય છે તમારા મનપસંદ કાર્યક્રમ સરગમનો. જી હા, 90નો એ દાયકો જ્યારે કેસેટના રીલ પેનથી ફેરવાતા હતા અને દિલના તાર રેડિયોના ગીતોથી જોડાતા હતા. સંગીતની સુંદર દુનિયા જ્યાં શબ્દો સીધા આત્માને સ્પર્શી જતા. બહાર ગમે તેવું વાતાવરણ હોય પણ મનની અંદર તો યાદોની મોસમ ખીલી જવાની છે. આજના સરગમ કાર્યક્રમમાં અમે તમારા માટે લઈને આવ્યા છીએ 90ના દાયકાના બોલિવૂડના એવા જ સદાબહાર નગમા, જે સાંભળીને તમારી સાંજ જૂની યાદોથી મહેકી ઉઠશે. તો બસ, આહલાદક માહોલનો સાથે આપણે શરૂઆત કરી યાદોની આ સુરીલી સફરને. આ રહ્યું આજના કાર્યક્રમનું પહેલું સુપરહિટ ગીત. ફિલ્મનું નામ છે બેટા. સમીરે લખેલા અને દિલીપ સેન, સમીર સેનના સંગીતબદ્ધ કરેલા આ ગીતને સ્વર આપ્યો છે અનુરાધા પૌડવાલ અને ઉદિત નારાયણે.

કોયલ પણ રાજવીને બેઠી છે એની, જેનું આગમન આ સિઝનમાં સૌથી મોડું થવાનું છે, અને તે છે વરસાદ. મન તો થઈ રહ્યું છે કે ક્યારે તે આવે અને માળિયામાંથી ઉતારી રાખેલા રેઇનકોટ અને છત્રીનો ઉપયોગ આપણે લઈએ. ખેર, તે જ્યારે આવશે ત્યારે ખરો, પણ આપની માટે પ્રસ્તુત છે આવી જ સિચ્યુએશનવાળું એક ગીત. ફિલ્મનું નામ છે ચાલબાસ અને સ્વર છે અમિત કુમાર, કવિતા કૃષ્ણમૂર્તિ

આપે ટ્યુન કર્યું છે 96.7 FM અને સાંભળી રહ્યા છો કાર્યક્રમ સરગમ. મિત્રો, વરસાદી વાતાવરણ જો હોય તો મન પાગલ જેવું વર્તન કરે, તો પ્રસ્તુત છે 90s મ્યુઝિકલ હિટ આજા મેરી જાનનું એ ગીત, જેને ગાયું છે અનુરાધા પૌડવાલ અને SP બાલાસુબ્રમણ્યમે. આવો માણીએ.

આકાશમાં કોઈ અણસાર નથી વરસાદના, અને આ આપણા અમદાવાદનો બફારો અને ભેજ, બાપરે બાપ! બધા ચાતક નજરે આકાશ સામે જોઈને બેઠા છે કે ભાઈ આજે તો અમી છાટણા કરો. ચાલો તમે પ્રાર્થના કરો ને ત્યાં સુધી હું તમને સંભળાવું કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના અવાજમાં ચમત્કાર ફિલ્મનું આ સોંગ.

મિત્રો, 90s ગીતો સાંભળતા સાંભળતા સમય ક્યાં જઈ રહ્યો છે તેની ખબર જ નથી પડતી, ખરું ને? પણ સરગમ કાર્યક્રમમાં જતા જતા આ સાંજને વધુ સુંદર બનાવીએ ચોર ઓર ચાંદ ફિલ્મના આ ગીત સાથે, જેને ગાયું છે અનુરાધા પૌડવાલ અને SP બાલાસુબ્રમણ્યમે.

0: તો મિત્રો, સરગમ કાર્યક્રમને અહીં જ વિરામ આપીએ, પણ 96.7 FM પરથી ક્યાંય જતા નહીં, થોડી જ વારમાં જોડાઈએ ગુજરાતી ગીતોની મહેફિલ સાથે. કાર્યક્રમનું નામ છે સુરીલી સાંજ.
1: પાપા મેરે આયેંગે ચોકલેટ ખૂબ લાયેંગે, ઘર અભી વો આયેંગે.

સ્ટુડિયો ક્લોકમાં 5:30 વાગ્યા છે. ગુજરાતી ગીતોની મહેફિલ સુરીલી સાંજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાર્યક્રમની શરૂઆત કરીએ ભાગ્યેશ જાની આ રચનાથી, સ્વર સોલી કાપડિયાનો.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સુરલી સાંજમાં હવે પ્રસ્તુત છે સુલી કાપડિયાના અવાજમાં ભાગ્યશ જાનિયા રચના.

0: फूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આપ ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતી અને સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલી સાંજ। કાર્યક્રમમાં હવે સાંભળીશું ભાગ્યશ ઝાની રચના, સ્વર સુલિકા પડિયા અને નિશા ઉપાધ્યાય।

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યોગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: 96.7 FM સાથે આપ જોડાયેલા છો અને સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમમાં અમે પ્રસ્તુત છે ભાગ્યેશ ઝાની રચના, સ્વર સોલિકા પડ્યા.

96.7 FM પર વિવિધ ભારતી પર ચાલી રહ્યો છે કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમની આખરી પેશકશ સ્વર સોલિકા પડિયા, રચના ભાગ્યેશ ઝા.

0: તો આ હતી 96.7 FM પર ગુજરાતી ગીતોની મહેફિલ સુરીલી સાંજ. કાર્યક્રમને અહીંયા આપી વિરામ. થોડી જ વારમાં મળીએ નવા કાર્યક્રમ સુરીલા સફર સાથે. તો જોડાયેલા રહો 96.7 FM પર વિવિધ ભારતી સાથે.
1: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવન પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મૂકેલ છે. જાહેરાત પૂરી થઈ.

વિવિધ ભારતી અમદાવાદ 96.7 FM પર સાંજના 6 વાગી ચૂક્યા છે. આ સાંજ હવે ધીમે ધીમે એક સુંદર રાત તરફ આગળ વધી રહી છે અને આ સમય જ શરૂ થાય છે સમયના વહેણને રોકી દેતો આપણો ખાસ કાર્યક્રમ સુરીલા સફર. કેટલીક યાદો ક્યારેય જૂની નથી થતી અને ક્યારેક કેટલાક અવાજની મીઠાશ ક્યારેય ઓછી નથી થતી. સમય ભલે ગમે તેટલો બદલાઈ જાય પણ એ સુરની સફર ક્યારેય અધૂરી નથી રહેતી. જી હા શ્રોતા મિત્રો, આજે રેટ્રો સંગીતની દુનિયાના એક એવા જ અઝીમ અને સદાબહાર ગાયક મોહમ્મદ અઝીઝનો જન્મદિવસ છે, જેમણે પોતાના બુલંદ અને મધુર અવાજથી 80 અને 90ના દાયકાને સૂરની એક અનોખી ભેટ આપી હતી. જેમનો અવાજ જ્યારે પણ રેડિયો પર ગુંજે છે ત્યારે દિલના તાર આપોઆપ ઝણઝણી ઉઠે છે. આજના આખા સુરીલા સફર કાર્યક્રમને અમે એ જ મહાન કલાકારને સમર્પિત કરીએ છીએ. જિંદગીની દોડધામ વચ્ચે આ એક કલાક આપણે બધું જ ભૂલીને જૂની યાદોના ઝરૂખે બેસવાનું છે અને એ અમારા અવાજના જાદુમાં ખોવાઈ જવાનું છે. તો ચાલો રેડિયોનો અવાજ થોડો વધારી દો અને મારી સાથે નીકળી પડો સંગીતના એ સુવર્ણ કાળમાં. શરૂ કરીએ આજનો આ ખાસ સુરીલા સફર કાર્યક્રમ. શરૂઆત કરીએ આવાઝ દે કહાં ફિલ્મના ગીતથી. સ્વર મોહમ્મદ અઝીઝ.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: સુરલા સફરમાં આપણો સફર આગળ વધી રહ્યું છે અને આજે આપણે યાદ કરી રહ્યા છીએ મોહમ્મદ અઝીઝ સાહેબને. મિત્રો, જિંદગીમાં

સમય બહુ મોટી ભૂમિકા ભજવે છે, ખરું ને? ક્યારેક આપણને લાગે કે બધું આપણા હાથમાં છે, પણ સમય બદલાય એટલે બધું જ બદલાઈ જાય છે. માણસોનો સ્વભાવ પણ બદલાય અને પરિસ્થિતિ પણ. પણ સમય ગમે તેટલો બદલાય, આવા સરસ અવાજો આપણી યાદોમાંથી ક્યારેય નથી બદલાતા. તો ચાલો સમય અને જિંદગીની આ વાતને રજૂ કરતું ફિલ્મ બેગાનાનું આ સુંદર ગીત સાંભળીએ મોહમ્મદ અઝીઝ અને આશા ભોસલેના અવાજમાં.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: સુરીલા સફરમાં મોહમ્મદ અઝીઝ સાહેબના અવાજનો આ સુંદર સફર આગળ વધારીએ. મિત્રો, બહાર ભલે ગમે એટલો બફારો હોય અને આપણે બધા ક્યારનાય આંખો બિછાવીને વરસાદની રાહ જોઈ રહ્યા હોઈએ, પણ રેડિયો પર તો આપણે ગમે ત્યારે ચોમાસું લાવી શકીએ, ખરું ને? આ અકળામણ વચ્ચે મનને થોડીક ઠંડક આપવા માટે હવે એક એવું ગીત વગાડવા જઈ રહ્યો છું જે સાંભળીને જ એવું લાગશે કે ચારે તરફ વરસાદ શરૂ થઈ ગયો છે. ફિલ્મ દરિયાદિલનું આ લોકપ્રિય ગીત, જેને મોહમ્મદ અઝીઝ અને સાધના સરગમે ગાયું છે.

સુરીલા સફરમાં મોહમ્મદ અઝીઝની યાદોનો સિલસિલો આગળ વધારતા હવે જે ગીત આવી રહ્યું છે તેની સાથે બહુ જ સરસ હકીકત જોડાયેલી છે. મિત્રો, આ ગીત સંગીત જગત માટે બહુ ખાસ છે, કારણ કે આમાં ત્રણ અલગ અલગ પેઢી અને શૈલીના દિગ્ગજ ગાયકો એક સાથે આવ્યા હતા. એક તરફ મહેન્દ્ર કપૂર સાહેબનો એ બુલંદ અવાજ, બીજી તરફ આશા ભોસલેજીની વૈવિધ્યતા અને તેમની સાથે મોહમ્મદ અઝીઝ સાહેબનો પોતાનો અનોખો અંદાજ. આ ત્રણેય સુર જ્યારે ભેગા થયા ત્યારે એક અદ્ભુત ગીત બન્યું. ફિલ્મ ગોરાનું આ ગીત આંખોની ભાષા અને સંબંધોની લાગણીને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. તો ચાલો અનોખી ત્રિપુટીના અવાજમાં માણીએ આ ગીત.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: 96.7 एफएम पर आप सांभळी रह्या छो कार्यक्रम सुरीला सफर। कार्यक्रममां मोहम्मद अजी साहेबना अवाजनो जादू ज फैलायेलो छे। मित्रों, क्यारेक रस्ता परथी पसार थता कोईनो अंदाज के कोईनी चाल एटली आकर्षक होय के आपणे नजर त्यां ज रोकाई जाय, मन एक क्षण माटे बधुं ज भूलीने बस एम ज जोतुं रही जाय અને દિલમાં સવાલ થાય કે આ અંદાજ સાથે તમે જઈ ક્યાં રહ્યા છો। બસ આવી જ એક સુંદર ક્ષણ રોમેન્ટિક અંદાજ મોહમ્મદ અઝી સાહેબે આ ગીતમાં રજૂ કર્યું છે। ફિલ્મ હાય મેરી જાનનું આ એક ખૂબ જ સુરસ ગીત આવી રહ્યું છે આપની સમક્ષ।

સંગીત સફરમાં હવે બહુ જ ખાસ ગીત એક આગળ આવી રહ્યું છે. મિત્ર, દુનિયામાં કોણ સારું છે અને કોણ ખરાબ એ નક્કી કરવાવાળા આપણે કોણ? માણસ ગમે તેટલા દાવા કરે પણ અસલી ન્યાય તો ઉપરવાળો જ કરે છે. બસ આ જ ભાવના સાથે ગવાયેલું આ ગીત. મિત્રો, આ ગીત પાછળ એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. આ ગીત સંગીત જગતના બે દિગ્ગજ ગાયકો કિશોર કુમાર અને મોહમ્મદ અઝીઝે સાથે મળીને ગાયું છે. કિશોરદાએ પોતાના જીવનના આખરી દિવસોમાં જે ગીતો રેકોર્ડ કર્યા હતા તેમાં મોહમ્મદ

મિત્રો, જિંદગી હંમેશા એક સરખી નથી ચાલતી. ક્યારેક આપણે કોઈના સાથની બહુ આશા રાખીએ છીએ, પણ પરિસ્થિતિ એવી બને છે કે સાથ અધવચ્ચે જ છૂટી જાય છે. જ્યારે કોઈ આપણને અધૂરા રસ્તે છોડીને ચાલ્યું જાય, ત્યારે મનમાં એક ખાલીપો આવી જાય. સંબંધોના આ જ ઉતાર ચઢાવ અને વિરહની વેદનાને આ ગીતમાં બહુ સરસ રીતે વણી લેવામાં આવી છે. આપણે ટ્યુન કર્યું છે 96.7 FM સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર, અને આજે આપણે આ કાર્યક્રમને ડેડિકેટ કર્યો છે મહાન સિંગર મોહમ્મદ અઝીઝને. ફિલ્મ જીવનદાતાના ગીતને મોહમ્મદ અઝીઝ અને સાધના સરગમે પોતાના શાનદાર અવાજથી સજાવ્યું છે. તો પેશે ખિદમત આ ગીત.

0: वंदे मातरम,
1: वंदे मातरम,
0: वंदे मातरम थी जय हिंद सुधीनी अविरत अस्खलित वाणी एटले आकाशवाणी। 1927 થી જન જનપદ સુધી જનવાણીની અભિવ્યક્તિ એટલે આકાશવાણી।
2: તે ચર્ચામાં ભાગ લે તે જરૂરી છે। હું જ સાચો તેવું રાખવાની
3: બદલે મળી શકે સેવાઓ કે દરેક માતાને એવી સેવા મળે।
4: વિવેકાનંદે કહ્યું હતું સુવિધા કે મને માત્ર 100 નચિકેતા આપો તો હું જગતની સુરત પલટાવી નાખીશ।
5: પણ આપણો વિકાસ ખૂબ સરળ થયો છે। સ્કૂલો એ મુખ્ય માધ્યમ છે ચેસ માટે ડેવલપમેન્ટનું। અને જો સ્કૂલોમાં
0: વ્યક્તિથી વિશેષ વ્યક્તિ સુધી સૌ કોઈને આવરી લેતી સરવાણી એટલે આકાશવાણી।
6: अहिंसा वो तो शक्ति की पराकाष्ठा है। ये हो तो भांडुर की निशानी हो जाती है अहिंसा।
0: कला साहित्य संगीत अने संस्कृति नी निर्मल आरसी एटले आकाशवाणी। आपना द्वारा आपनी वाणी आकाशवाणी एक सशक्त जनमाध्यम एटले आकाशवाणी। आकाशवाणी आकाशवाणी।

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: શ્રોતા મિત્રો, મોહમ્મદ અઝીઝના સુંદર ગીતો સાંભળતા સાંભળતા સુરીલા સફર કાર્યક્રમમાં સમય પસાર ક્યાં થઈ ગયો ખબર જ ના પડી. હવે સમય થઈ ગયો છે આજના સફરને અહીં જ વિરામ આપવાનો. પણ જતાં જતાં તમને સંભળાવીએ આદમી ખિલોના હૈ ફિલ્મનું આ ગીત, જેને ગાયું છે અલકા યાજ્ઞિક અને મોહમ્મદ અઝીઝે.

રાહ જુએ છે જિંદગી ક્યાંક બહાર નીકળો. યાદોની સફર તો સુંદર છે જ, પણ સાથે સાથે હવે હકીકતને પણ હસીને મળો. સાંજના 7 વાગવા જઈ રહ્યા છે. સંગીતનો આનંદ આમને આમ ચાલુ રહે છે વિવિધ ભારતી પર. હવે આગળના કાર્યક્રમોની સુંદર સફર માટે રેડિયો ટ્યુનરને જરાય બદલતા નહીં, કારણ કે આવી રહ્યો છે ફોજી મિત્રોનો ખાસ મનપસંદ કાર્યક્રમ જયમાલા થોડી જ વારમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ. માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત. 30 જુલાઈએ મતદાન થશે. માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં કચ્છની વિશેષ NDPS અદાલતે 19 પાકિસ્તાની અફઘાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી પ્રારંભ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘમહેર. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ. અને ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયરમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સેવાઓની શરૂઆત કરાવી. તેમણે કહ્યું કે ટેકનોલોજીના માધ્યમથી વહીવટી વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને પેપરલેસ બનાવવા IRCMS પોર્ટલ પર નવીન ઈ ફાઇલિંગ સુવિધા શરૂ કરાઈ છે, જેનાથી મહેસૂલી કેસ ઓનલાઈન નોંધાવી શકાશે.
1: મહેસૂલી સેવાઓ ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ ઈ ફાઇલિંગ સુવિધાનું લોન્ચિંગ થયું છે. રેવા હેઠળ નાગરિકોના પ્રતિભાવ અને માટે કેન્દ્રિત સિસ્ટમનું લોન્ચિંગ થયું છે. ટુકડા ધારામાં સુધારાનું. મહેસૂલી સેવાઓ ઓનલાઈન થઈ છે. 21 મહેસૂલી સેવાઓ.
0: આ કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે નવનિયુક્ત 2389 મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આજે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ અનુસાર 6 જુલાઈએ આ પેટાચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. આ બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી. બોટાદ જિલ્લાના સમઢિયાળા 2 ગામે વિકસિત ભારત જી રામજી યોજના અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ગામને અમૃત સરોવર રિપેરિંગ યોજના હેઠળ અંદાજે 17,24,799 વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જી રામજી યોજના અંગે જણાવ્યું કે ગ્રામીણ પરિવારોને 1 વર્ષમાં જે 100 દિવસની રોજગારી મળતી એના બદલે હવે 125 દિવસની રોજગારી મળશે.
2: આ યોજના હેઠળ વ્યક્તિને રોજગારની માંગ કર્યા પછી જો 15 દિવસમાં કામ ન મળે તો એને ખાસ કરીને એને બેરોજગારી ભથ્થું આપવાનું થશે. સમયસર જો એને ચૂકવણું ન થાય તો એ વખતે એ સમય જેટલા દિવસો હોય એનું કમ્પેન્સેશન એને આપવામાં આવશે. આમ છેવાડાના લોકો સુધી આ યોજના પહોંચે માટેના પ્રયાસનો પછી આગળ વધી રહ્યા છે.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના વરદ હસ્તે ભાવનગર જિલ્લાની પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો પ્રારંભ કરાયો. વિદ્યાર્થીઓ બાળપણથી જ ખેતીના મહત્વને સમજે તથા પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતતા આવે તે માટે ભાવનગર તાલુકાની શ્રી સરતાનપર પ્રાથમિક શાળા ખાતે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે બાળકો દેશનું ભવિષ્ય છે અને જો તેઓ બાળપણથી જ ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીના મહત્વને સમજશે તો ભવિષ્યનું ભારત વધુ તંદુરસ્ત બનશે. કચ્છના દરિયાકાંઠે માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં વિશેષ NDPS અદાલતે 18 પાકિસ્તાની અને 1 અફઘાની નાગરિકને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. વર્ષ 2020-21 અને 2022 દરમિયાન અલગ અલગ સંયુક્ત ઓપરેશનોમાં કરોડો રૂપિયાના માદક પદાર્થ સાથે ઝડપાયેલા કુલ 19 પાકિસ્તાની અફઘાની નાગરિકને અદાલતે આજે દોષિત ઠેરવ્યા. દોષિતોને 20 વર્ષની સખત કેદ ઉપરાંત દરેક આરોપીને 2 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. બીજી તરફ પુરાવાના

0: હવે બે આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. સુરત સાયબર ક્રાઇમ સેલે સાયબર છેતરપિંડીના 61 પીડિતોને 2,52,00,000 રૂપિયા પરત કર્યા છે. પોલીસે વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ કરાયેલી આ વસૂલાતમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 15 લાભાર્થીઓને રિફંડ ચેક અપાયા હતા. પોલીસે અધિકારીઓએ જણાવ્યું કે 11 જુલાઈએ યોજાનારી લોક અદાલતમાં 1,690 અરજદારોની આશરે 7 કરોડ રૂપિયાની રિફંડ અરજીઓ સબમિટ કરવામાં આવી છે. અદાલતના આદેશ પ્રાપ્ત થયા પછી સંબંધિત લાભાર્થીઓના બેંક ખાતામાં તે રકમ જમા કરાશે. આપત્તિ સમયે ઇજાગ્રસ્ત નાગરિકોના જીવ બચાવવા રાજકોટના 243 જેટલા યુવાનો હવે આપદા મિત્ર તરીકે સેવા આપશે. ગુજરાત રાજ્ય તેમજ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન સેલ રાજકોટ દ્વારા 7 દિવસીય આપત્તિ વ્યવસ્થાપન તાલીમ શિબિરનું આયોજન કરાયું, જેમાં કુલ 243 જેટલા તાલીમાર્થીઓને SDRFના માસ્ટર ટ્રેનર્સ, અગ્નિશમન વિભાગ તેમજ રાજકોટ ફોરેસ્ટની વિભાગની ટીમ દ્વારા પૂર, વાવાઝોડું, ભૂકંપ, વાદળ ફાટવા, વીજળી પડવા જેવા ગેસ ગળતર જેવી ઘટનાઓ સામે સ્વરક્ષા તેમજ અન્ય નાગરિકોનું રક્ષણ કરવાની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. 4,822 યાત્રાળુઓના પ્રથમ સંઘને આજે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લીલી ઝંડી આપી. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલે પહેલગામ અને બાલતાલના બે માર્ગ માટે યાત્રાળુઓના સંઘને પ્રસ્થાન કરાવ્યું. દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર યાત્રામાં ભાગ લેવા માટે જમ્મુ પહોંચી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અશાંત ધારા હેઠળ મિલકત તબદીલી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા નવતર પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે અરજદારો પોતાની અરજી સંબંધિત હુકમની નકલ ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકશે. પાલનપુર પ્રાંત અધિકારી ડોક્ટર DA ભારાઈએ જણાવ્યું કે અરજદારો જિલ્લા કલેક્ટર કચેરીની સત્તાવાર વેબસાઇટ પર જઈ પોતાની અરજીનો હુકમ જોઈ તેમજ ડાઉનલોડ કરી શકશે. આ સુવિધાથી અરજદારોનો સમય બચશે અને કચેરીના ધક્કા પણ ઓછા થશે.
1: એ પ્રક્રિયા ઝડપી, શક્યતઃ 2-3 દિવસમાં આપને પૂર્વ મંજૂરી મળી જાય તે હેતુથી માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે આ પ્રક્રિયા આપણી સરકારી વેબસાઇટ collectorate.banaskantha.gujarat.gov.in પર ઓનલાઈન કરેલી છે, જેના આધારે અરજદારો એમની પૂર્વ મંજૂરી ઘેર બેઠા ઓનલાઈન જોઈ શકશે.
0: પોલીસ તપાસમાં સહયોગ માટે રાજ્યમાં શરૂ કરાયેલી મોબાઇલ ફોરેન્સિક વાને છેલ્લા 2 વર્ષમાં 37,000થી વધુ ગુના સ્થળે પહોંચીને સેવા આપી છે. વર્ષ 2024માં 47 પૈકી 28 મોબાઇલ ફોરેન્સિક વાનને કેન્દ્રીય ગૃહમંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર અપગ્રેડ કરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષમાં આ વાન દ્વારા હત્યા, પોક્સો, લૂંટ, ચોરી, આગ અને નાર્કોટિક સહિત અન્ય મહત્વપૂર્ણ ગુનાઓ અંતર્ગત ઘટનાસ્થળ પર સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. રાજ્યમાં વિવિધ 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે. જૂનાગઢના માંગરોળ અને કેશોદમાં આજે સૌથી વધુ 9.5 ઇંચ વરસાદ વરસ્યો, તો માણાવદરમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતના ઓલપાડમાં 3.5 ઇંચ, ભરૂચના આસોટમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યાના અહેવાલ છે. તો બીજી તરફ આજે સુરતમાં વરસાદના રેડ એલર્ટને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ પ્રતિભાવ દળની ટીમ તૈનાત રાખવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન નાયબ મામલતદાર સાજિદ મરુજે આ મુજબ જણાવ્યું.
2: કોઈ મેજર દુર્ઘટના નહીં બની ઓર પ્રશાસન કી પૂર્ણ તૈયારી હે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અમે એક SDRF કી ટીમ એલોટ કી ગઈ હે, જો અમને માંગરોળ મેં ડિપ્લોય કી હે. NDRF કી એક પરમાનન્ટ ટીમ ઓલપાડ મેં ડિપ્લોય હે. ડિસ્ટ્રિક્ટ કે ઓર તહેસીલ કે હરેક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24/7 ચાલુ હે.
0: તાપી જિલ્લામાં પણ આજે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના ઈડર અને આસપાસના વિસ્તારોમાં પણ સિઝનનો પહેલો વરસાદ નોંધાતા સ્થાનિકો અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં રામસેતુ અને નયા ભારત વિસ્તાર માર્ગે સમુદ્રના ઊંચા ઉછળતા મોજા જોવા અને માણવા મોટી સંખ્યામાં સ્થાનિકો અને રાજ્ય બહારથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત રાજકોટ

0: ટમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન વિભાગના નિયામક એ કે દાસે જણાવ્યું.
1: એક્સ્ટ્રીમલી હેવી ટુ વેરી હેવી વિથ એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ કા જો ચાન્સેસ હૈ. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમન, દાદરા નગર હવેલી કે લિયે દિયા ગયા હૈ. વેરી હેવી રેનફોલ કા જો વાર્નિંગ દિયા ગયા હૈ બરોડા, તાપી ઓર દાંગ કે લિયે દિયા ગયા હૈ. હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ આનંદ, પંચમહલ, છોટા ઉદેપુર કે લિયે દિયા ગયા હૈ. એક્સ્ટ્રીમલી
0: ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. નારણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલમાં ભારત જીતની આશા સાથે મેદાનમાં ઉતર્યું છે. આ મેચ બાદ 5 જુલાઈએ ભારત લેબનોન સામે રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ. માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 30 જુલાઈએ મતદાન થશે. માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં કચ્છની વિશેષ એનડીપીએસ અદાલતે 19 પાકિસ્તાની અફઘાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી આરંભ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘમહેર. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ. ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમ જયમાલા અહીં સમાપ્ત થાય છે. હવે પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મ સંગીત. સાંભળીશું ફિલ્મ તાના રીરીનું આ ગીત, સ્વર આશા ભોસલે અને ઉષા મંગેશકર.

આપ રેડિયો કરી છે 96.7 FM વિવિધ ભારતી, દેશની સુરીલી ધડકન. શ્રોતા મિત્રો, 7:50 થવા જઈ રહી છે. થોડી જ વારમાં રજૂ કરીશું ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતાને વિશ્વ માટે લાભદાયી ગણાવ્યા. આર્થિક સુરક્ષા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું. ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત જાપાનના સંબંધ અતિ વિશેષ છે અને આર્થિક ભાગીદારીની સફળતાના અનેક ઉદાહરણ ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં ભારત જાપાન સંયુક્ત આર્થિક મંચમાં શ્રી મોદીએ કહ્યું હતું કે જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતા સાથે આવતા સમગ્ર વિશ્વને લાભ થાય છે. તેમણે કહ્યું, ભારત અને જાપાને આજે આર્થિક સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં સમજૂતી કરાર કર્યા છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સંમેલન સ્તરનો સંવાદ પણ કર્યો. ત્યારબાદ સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને જાપાને દ્વિપક્ષીય ભાગીદારીએ વર્તમાન સમયે પણ સામૂહિક વિશ્વાસ જાળવી રાખ્યો છે. શ્રી મોદીએ સ્વતંત્ર અને ખુલ્લા હિન્દ પ્રશાંત ક્ષેત્ર બંને દેશની પરસ્પર પ્રાથમિકતા હોવાનું પણ જણાવ્યું હતું.
1: આજ ભારત ઓર જાપાન દોનો હી વિશ્વ કી સબસે બડી ઇકોનોમીઝ મે સે હૈ. એક ફ્રી, પ્રોસ્પરસ ઓર રૂલ્સ બેઝ ઇન્ડો પેસિફિક હમારી સાઝા પ્રાથમિકતા હૈ. ક્ષેત્ર કી સબસે બડી ડેમોક્રેટિક ઓર માર્કેટ ઇકોનોમીઝ કે રૂપ મે આજ હમને કઈ મહત્વપૂર્ણ પહેલ કી હૈ. ઇનસે હમ મિલકર પૂરે ક્ષેત્ર મે શાંતિ, સ્થિરતા ઓર પ્રગતિ કા માર્ગ પ્રશસ્ત કરેંગે.
0: આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રમાં બંને દેશે ભારત અને જાપાન વચ્ચે પહેલી સહવિકાસ પરિયોજના પર એક સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચીએ નવી દિલ્હીમાં સંવાદ દરમિયાન અનેક ક્ષેત્રમાં પરસ્પર સંબંધ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. નવી દિલ્હીમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું હતું કે બંને નેતાએ એ સ્વીકાર કર્યો કે આ વિશ્વાસનો સંબંધ છે અને વાતચીતમાં આ વિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો. આજના સંવાદથી ઉર્જા અને આર્થિક સુરક્ષા સહિતના ક્ષેત્રમાં સારા પરિણામ મળ્યા છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ભારત પોતાની રિફાઇનરી ક્ષમતાનું ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ કહ્યું હતું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. તેમણે કહ્યું, 10 વર્ષના સમયગાળા બાદ પહેલી ગ્રીનફિલ્ડ રિફાઇનરી સ્થાપિત કરવામાં આવી રહી છે. પશ્ચિમ એશિયા સંઘર્ષ દરમિયાન ભારત દ્વારા સ્થિતિનો સામનો કરવા અંગે શ્રી પુરીએ કહ્યું હતું કે સરકારે લાંબા સમય સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતને નિયંત્રિત કરી અને તેના પર લગાવેલો વેરો પણ ઘટાડ્યો. સરકારે હંમેશા નાગરિકોના હિતને પ્રાથમિકતા આપી હોવાનું પણ શ્રી પુરીએ જણાવ્યું હતું. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે દિલ્હીના તમામ વિસ્તાર સહિત ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબના મોટાભાગના વિસ્તાર તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. દરમિયાન પાટનગરમાં વરસાદથી ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણથી પણ ઘણી રાહત મળી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ

0: આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ઉત્તર ભારતના અન્ય કેટલાક વિસ્તારમાં આગળ વધી શકે છે, જ્યારે પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગ માટે ભારે વરસાદની આગાહીને જોતાં યલો એલર્ટ અપાયું છે. ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025 દેશમાં રોજગાર સુનિશ્ચિત કરવા, ગ્રામીણ આજીવિકાને મજબૂત બનાવવા અને ગામડાઓના વિકાસમાં ઝડપ લાવવાની દિશામાં મહત્વનું પગલું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની સાથે તિરુપતિ જિલ્લાના મુક્કાવરીપલ્લી ગામમાં વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025નો શુભારંભ કરાવતા શ્રી ચૌહાણે કહ્યું હતું કે કોઈપણ ગરીબ શ્રમિક બેરોજગાર ન રહે અને તેને રોજગારી મળી રહે તે આ યોજનાનો ઉદ્દેશ છે.
1: મનરેગા મેં કેવલ 100 દિન રોજગાર મિલતા થા, વિકસિત ભારત જીરામજી યોજના મેં પૂરે 125 દિન મજદૂર કો રોજગાર મિલેગા. ઓર રોજગાર દેને કી બાત પ્રધાનમંત્રી એસે નહીં કહે રહે. પહેલે સાલ હી વિકસિત ભારત જીરામજી યોજના મેં કેન્દ્ર ને જો અપના પૈસા દિયા હૈ વો હૈ 95,600 કરોડ રૂપિયા ઓર રાજ્યો કા 40% શેર મિલેગા. તો એક સાલ માં ખર્ચ હોંગે 1,51,282 કરોડ રૂપિયા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું, રોકાણ ભારત અને જાપાનની વ્યૂહાત્મક ભાગીદારીનું એક મુખ્ય સંચાલક બનીને ઉભર્યું છે અને તેનાથી દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત થવાની આશા છે. એક ખાનગી ટેલિવિઝન ચેનલ દ્વારા યોજાયેલા એશિયાની સદીને આકાર આપવાના વિષય પર ભારત જાપાન વ્યૂહાત્મક સંવાદને સંબોધતા તેમણે આ વાત કહી હતી. શ્રી ગોયલે કહ્યું કે ભારતના કુશળ કાર્યદળ માટેની તક ખુલી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારનું ધ્યાન તમામ લોકો માટે સમાન વિકાસ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે. શ્રી ગોયલે જાપાનની સાથે ભારતની વધતી ભાગીદારી અને તેના વિવિધ મુક્ત વેપાર સમજૂતી કરાર તથા પશ્ચિમ એશિયા સંઘર્ષની અસરથી સર્જાતી સ્થિતિથી સંબંધિત અન્ય મુદ્દાઓ પર પૂછાયેલા પ્રશ્નોના પણ જવાબ આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના લાંબા સમયથી ચાલતી આવતા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરીથી સમર્થન મળ્યું છે. 140 સભ્યો દ્વારા સ્વીકારાયેલી સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષામાં સભ્યો દેશોને આગ્રહ કરાયો કે તેઓ ભારત દ્વારા 3 દાયકા પહેલાં પ્રસ્તાવિત સંમેલનને અંતિમ સ્વરૂપ આપવા શક્ય તમામ પ્રયાસ કરે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે આતંકવાદ સામે લડવામાં એક સાથે 2 માપદંડ ન અપનાવવા પર ભાર આપતા ગુનેગારો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા હાકલ કરી.
2: India has been a victim of cross-border terrorism for decades.
3: भारत दशकों से सीमा पार आतंकवाद को झेल रहा है. हमने इसकी भारी कीमत चुकाई है. इसी अनुभव के चलते भारत ने आतंकवाद को कतई बर्दाश्त न करने की नीति अपनाई है. आतंकवाद के सभी रूपों और तरीकों की निंदा की जानी चाहिए. भारत ने आतंकवाद के लिए फंडिंग को रोकने पर वैश्विक ध्यान केंद्रित करने की दिशा में काम किया है. भारत का मानना है कि आतंकवाद विरोधी प्रयासों को राजनीति से प्रेरित बयानों से कमजोर नहीं किया जाना चाहिए.
2: We must address the conditions conducive to the spread of terrorism.
0: ફૂટબોલ ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે રાત્રે ઇંગલવુડમાં સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો થશે, જ્યારે ટોરન્ટોમાં પોર્ટુગલ અને ક્રોએશિયા તથા આવતીકાલે સવારે વેનકુવરમાં સ્વિટ્ઝરલેન્ડ અને અલ્જીરિયા વચ્ચે મેચ રમાશે. આ પહેલા આજે બેલ્જિયમે સેનેગલને 3-2 હરાવી રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી છે, જ્યારે સહયજમાન અમેરિકાએ બોસ્નિયા અને હર્ઝેગોવિનાને 2-0 હરાવી રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. વેનેઝુએલાના લોકોએ ઓપરેશન અમિસ્તાદ હેઠળ તૈયાર કરાયેલી ફિલ્ડ હોસ્પિટલમાં ભારતીય આરોગ્ય ટુકડીની પ્રશંસા કરી છે. આ ટુકડી ધરતીકંપના પીડિત લોકોની સારવાર કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ

0: જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતાને વિશ્વ માટે લાભદાયી ગણાવ્યા. આર્થિક સુરક્ષા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું. ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, સ્ટુડિયો ક્લોકમાં 8 વાગ્યા છે. પ્રસ્તુત છે લઘુનાટિકાનો કાર્યક્રમ હવામહેલ.
2: दूसरा और अंतिम भाग. रिकॉर्डिंग इंजीनियर है अनुश्री गुप्ता. संपादन सहयोग रीमा जोशी का. प्रस्तुतकर्ता जुबैर खान.
3: इनसे मिलिए,

સ્ટુડિયો ક્લોકમાં 8:15 થઈ છે. 96.7 FM પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે આજે હવે પછીના પ્રસારિત થનારા કાર્યક્રમની માહિતી આપતો પ્રોગ્રામ ઝરોખા. રાત્રે 9 વાગે રજૂ કરીશું ફિલ્મી થીમ આધારિત પ્રોગ્રામ આપકે લીએ. સંગીત સફરને આગળ વધારીશું 9:30 વાગે કાર્યક્રમ છાયાગીત અને 10 વાગે કાર્યક્રમ ફિલ્મ સંગીત સાથે. આજની સભાની અંતમાં પ્રસારિત થશે રાત્રે 10:30 વાગે ઢલતી જાહેરાત. આવતીકાલે સવારે સભાની શરૂઆતમાં રજૂ કરીશું પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:05. સાડા 6 વાગે સાંભળીશું ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. વિષય પ્રયત્ન, વક્તા ડોક્ટર ચંદ્રકાંત શેઠ. શ્રી રામચરિત માનસ ગાનનું પ્રસારણ 6:35. સંગીત સરિતા સાંભળીશું 6:45 તથા ભૂલે બિસરે ગીત રજૂ થશે 7:15. 7:30 વાગે સાંભળીશું કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે. સવારે 7:15 વાગે રજૂ થશે કાર્યક્રમ વંદે માતરમ એક જય ઘોષ. 8:30 પ્રસારિત થશે કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થાનું પ્રસારણ થશે. 9:30 વાગે આપ માણી શકશો આજ કે ફનકાર. 10:02 પર આપ સાંભળશો ગુજરાતી ગીતો અને 10:30 વાગે માણીશું હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમમાં. બપોરે 12:05 પર આપ સાંભળી શકશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12:30 વાગે સાંભળીશું મહિલા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર. ત્યારબાદ બપોરે 1 વાગે જોડાઈશું કાર્યક્રમ સુરીલા સફર સાથે. 2 વાગે રજૂ થશે વંદે માતરમ એક જય ઘોષ. 2:35 રજૂ થશે ગુજરાતી સુગમ સંગીત. 3 વાગે જોડાઈશું અમારા મુંબઈ કેન્દ્ર સાથે અને સાંભળીશું કાર્યક્રમ સખી સહેલી. અને 4 વાગે કાર્યક્રમ પિટારામાં રજૂ થશે હેલો ફરમાઈશ. સાંજે સંગીત સફરમાં જોડાઈશું અને 5 વાગે સાંભળીશું કાર્યક્રમ સરગમ. 5:30 વાગે ગુજરાતી ગીતો સુરીલી સાંજમાં અને 6 વાગે હિન્દી રેટ્રો સંગીત પ્રસ્તુત થશે કાર્યક્રમ સુરીલા સફરમાં. ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જયમાલા રજૂ થશે 7:00. લઘુ નાટિકાનો પ્રોગ્રામ હવા મહેલનું પ્રસારણ 8:00. વિવિધ ભારતી પર પ્રસારિત થનાર કાર્યક્રમની માહિતી આપતો પ્રોગ્રામ ઝરોખા. સંગ ચિત્રલોક સાંભળીશું 8:15 અને ફિલ્મ થીમ સોંગ્સ રજૂ થશે કાર્યક્રમ આપકે લીએમાં રાત્રે 8:00. ત્યારબાદ સંગીત સફરની સાથે સભાના અંતર્ભાગળ વધીશું અને સાંભળીશું કાર્યક્રમ ફિલ્મ સંગીત 9:30, છાયા ગીત 10 વાગે અને 10:30 વાગે સાંભળીશું કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની ઝલક વિવિધ ભારતીના ઝરોખાથી.

કાર્યક્રમનો જે આજના સમયનો ઉત્સાહ છે અને નવા જમાનાનો રંગ. જી હા, આપ સૌનું મનપસંદ પ્રસારણ એટલે કે ચિત્રલોક. તો ચાલો રેડિયોનો અવાજ થોડો વધારી દો અને ખોવાઈ જાઓ આજના સમયના સંગીતના શાનદાર પ્રવાહમાં. માણીએ ચિત્રલોકનું પહેલું ધમાકેદાર ગીત. શરૂઆત કરીએ ભાવેશ જોશી સુપર હીરો ફિલ્મના ગીતથી. સ્વર પાપોનનો, ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય, સંગીતકાર અમિત ત્રિવેદી.

0: સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ચિત્રલોક કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ મોસમ ઇકરાર કે દો પલ પ્યાર કે ફિલ્મનું આ ગીત અરમાન મલિકના અવાજમાં. ગીતકાર ડોક્ટર દીપક સ્નેહ, સંગીતકાર પપ્પી લહેરી.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ચિત્રલોક કાર્યક્રમમાં હવે રજૂ કરીશું બરેલી કી બર્ફી ફિલ્મનું ગીત. સંગીત, શબ્દ અને સ્વર આર કોનો.

યાસિર દેસાઈ અને આકાંક્ષા શર્માના યુગલ સ્વરમાં હવે સાંભળીએ આર્ટિકલ 15 ફિલ્મનું આ ગીત. ગીતકાર રશ્મિ વિરાગ, સંગીતકાર પિયુષ શંકર.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ચિત્રલોક કાર્યક્રમના અંતમાં સાંભળીશું ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુનું આ ગીત. સ્વર રાહત ફતેહ અલી ખાન, શબ્દો નુસરત ફતેહ અલી ખાન અને મનોજ મુંતશીરના છે. સંગીત પીરસ્યું છે નુસરત ફતેહ અલી ખાન અને રોચક કોહલીએ.

પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે આપણા માટે કાર્યક્રમ ફિલ્મ સંગીત. નજર નજરમાં બધી વાત થઈ જાય છે, હોઠ બિડાયેલા રહે તોય શરૂઆત થઈ જાય છે. ક્યારેક એવું થાય છે ને કે કોઈને કશું જ કહેવું નથી, બસ એક નજર આખી વાત કહી દે છે. હોઠ ભલે ચૂપ રહે પણ આંખો ઘણું બધું બોલી જાય છે. એવું લાગે જાણે એ નજર જ ખુદ દિલની જુબાન બની ગઈ હોય.

ખરેખર જ્યારે નજર દિલની જુબાન બને ને ત્યારે આસપાસ એક ગજબની શાંતિ છવાઈ જાય છે, અને એ શાંતિમાં અચાનક કોઈની નજર આપણને જાણે નામ લઈને પોકારે, એવું લાગે કે આખી દુનિયાની ભીડમાં પણ કોઈ બસ આપણને છૂતી રહ્યું છે. જુઓ ને, આજે ફરી એક નજરે અવાજ દીધો છે.

નજરથી નજર મળે તો કમાલ થાય છે, વગર બોલીએ દિલમાં સવાલ જવાબ થાય છે. જ્યારે અવાજ દિલ સુધી પહોંચે ને ત્યારે સપનાઓ વણાવા લાગે છે. પ્રેમમાં પડેલી આંખો સામેનો નજારો જ બદલાઈ જાય છે. જાણે હવામાં એક મીઠી સુગંધ ઓગળી ગઈ હોય અને કોઈ પોતાની નજરથી જ યાદોના સુંદર ફૂલો વીણી રહ્યું હોય. બહુ જ ધીમેથી.

0: hacer. Ahí está, ahí está, ahí está.
1: પણ મજા તો ત્યારે આવે જ્યારે એ નજર એકદમ સામે હોય અને અચાનક શરમથી નમી જાય. એ નમેલી નજર ઘણું બધું છુપાવે છે અને છતાં બધું જ કહી દે છે. એ આંખોનો નશો જ કંઈક અલગ હોય છે. એમાં એક વગર બોલ્યો એકરાર હોય છે. જુઓ આ નમેલી નજર પણ કેટલી સુંદર વાતો કરે છે.

રાહ જોતી આંખોમાં એક અલગ જ નૂર હોય છે, જેના માટે ધડકે દિલ એ ભલે ગમે તેટલું દૂર હોય છે. નજર જ્યારે નમે છે ત્યારે પ્રેમ પાંગરે છે, પણ જ્યારે એ જ નજર કોઈની રાહ જુએ છે ને ત્યારે પ્રતીક્ષા અમર થઈ જાય છે. આ દુનિયામાં જો કોઈની આંખો બસ તમારી જ રાહ જોઈને બેઠી હોય તો સમજી લેજો કે તમે બહુ જ નસીબદાર છો. આજે પણ કોઈની નજરને બસ તમારી જ તલાશ છે.

0: નજરથી શરૂ થયેલી આ સફર આજે દિલના આ જ ખૂણે આવીને રોકાઈ ગઈ છે. ક્યારેક કોઈકની નજરમાં ખુદને શોધી જોજો, જીવનનો આખો અંદાજ બદલાઈ જશે. ફિલ્મ મ્યુઝિકની આ સફરને આજે અહીં જ વિરામ આપીશું. થોડીવારમાં જોડાઈએ અમારા મૂવી કેન્દ્ર સાથે અને સાંભળીશું આપનો મનપસંદ પ્રોગ્રામ છાયા ગીત.
1: इस कार्यक्रम के प्रायोजक हैं वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: वी